નમસ્કાર. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 13 સેકન્ડ્સ થઈ છે. આજે શુક્રવાર, તારીખ 14 ઓગસ્ટ 2026, શ્રાવણ દિનાંક 23, શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગલ સ્વરથી કરીએ.

0: बंगाल में गंगा के मैदानी इलाकों, हिमाचल प्रदेश, झारखंड, ओडिशा और उत्तराखंड में भी मूसलाधार बारिश की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी नु आ भूज केंद्र छे, प्रस्तुत छे विचार बिंदु। आज नो विचार सुविचार नी सुगंध, जनु पठन करी रहा छे सुरेश बिजलाणी।
2: विचार बिंदु।
3: मित्रों, दररोज रजू थता विचार बिंदु मां कंक ने कंक सतमार्गी विचारों सांभळवा मळे छे। हकीकतमां विचार ए आपणा मननी पेदाश छे के पछी कोई विचारधारा। मानव इतिहास ए मुख्यत्वे करीने विचारोनो इतिहास छे। जे मनुष्य ओछू विचारे छे ए घणू बोले छे, अने जेओ गहन विचारो करे छे ए ओछू बोले छे, पण जे बोले छे ए समाज उपयोगी होय छे। દરેક દેશ પ્રદેશની વિચારધારા એમની જીવનશૈલી દર્શાવતી હોય છે। સુવિચાર ખુશબુ ફેલાવે છે અને કુવિચાર માનવ જીવનને નુકસાન કરે છે। એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે।
2: વિચાર બિંદુ।
1: હમણાં જ આપ વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો સુવિચારની સુગંધ। પઠન કર્યું સુરેશ વિજરાણીએ। આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। કાર્યક્રમની શરૂઆત સમૂહ સ્વરોમાં પ્રસ્તુત નરસિંહ રાવ દિવેટિયાની રચનાથી કરીએ।

કાર્યક્રમની હવે પછીની રચના હેમુ ગઢવી અને સાથી કલાકારોના સ્વરમાં સાંભળીએ. શબ્દો દાસ ધીરાના છે.

0: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની રચના મથુરભાઈ કંજારિયાના સ્વરમાં સાંભળીએ.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: કાર્યક્રમની હવે પછીની રચના સાંભળીએ નટવર ગિરી ગોસ્વામી અને સાથી કલાકારોના સ્વરમાં, શબ્દો નરસિંહ મહેતાના.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના

0: અખાની રચના આપણે સાંભળી સેવાદાસજીના સ્વરમાં, અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. વિષય છે જામફળની વિવિધ જાતો. પઠન કરી રહ્યા છે સી ડી કરમશિયાણી.
1: ખેડૂત મિત્રો, આજે જામફળની વિવિધ જાતોની વાત કરીએ તો સૌ પ્રથમ અલ્હાબાદ સફેદાની વાત કરીએ તો મિત્રો, ઉત્તરપ્રદેશની પ્રખ્યાત એવી આ જાતના ઝાડ મધ્યમ ઊંચાઈ ધરાવે છે અને ઝાડ સીધું જ વધે છે. ફળ મોટા કદના, સુંવાળી છાલવાળા, પીળા રંગના અને ખાવામાં ખૂબ જ મીઠાશવાળા હોય છે. માવો એકદમ સફેદ, મુલાયમ અને સુગંધિત હોય છે. બીજનું પ્રમાણ વધારે, બીજ કદમાં

0: મોટા અને કઠણ હોય છે. ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરેલી જાત અને હાલમાં મધ્ય ગુજરાતમાં આ જાતનું વધુ વાવેતર છે. ત્યારબાદ લખનૌ 49 એટલે કે સરદાર જાતની વાત કરીએ તો મિત્રો, અલ્હાબાદ સફેદાના બીજમાંથી પસંદગી પદ્ધતિથી મેળવવામાં આવેલી આ જાતનું નામ સરદાર આપવામાં આવ્યું છે. આ જાતનું ઝાડ વધુ ફળ આપે છે. ફળ ગોળ, અંડાકાર, મધ્યમ અને થોડી ખરબચડી છાલ ધરાવતા પીળા રંગના હોય છે. ફળનો માવો મુલાયમ, પીળાશ પડતો, સફેદ, સુગંધિત અને થોડા પ્રમાણમાં ખાટો મીઠો લાગે છે. બીજ કદમાં મોટા, સાધારણ, કઠણ અને વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાકે ત્યારે ફળો ઉપર ગુલાબી રંગની છાંટ પડે છે. ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરેલ છે અને ખેડૂતોમાં પ્રચલિત અને પસંદ કરેલ જાત છે. ત્યારબાદ ધોળકાની વાત કરીએ તો મિત્રો, ભાવનગરી તરીકે ઓળખાતી આ જાત ગુજરાતની સ્થાનિક જાત છે. ધોળકા અને ભાવનગર વિસ્તારમાં વધુ પ્રમાણમાં તેનું વાવેતર થાય છે. આ જાતના ઝાડ મોટા અને વધારે ભરાવદાર તેમજ તેના પર વધુ ફળ આવે છે. ફળ મોટા, પીળા રંગના, સફેદ માવાવાળા અને પોચા બીવાળા હોય છે. આ જાતના ફળ સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે. અલ્હાબાદ સફેદાના જેવા ગુણધર્મો ધરાવે છે. રેશમણીની વાત કરીએ તો મિત્રો, રેશમણી તરીકે ઓળખાતી આ જાત પણ ભાવનગર વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. ફળ મધ્યમ આકારના, ઉપરથી લાંબી ડોકવાળા, રેશમ જેવા મુલાયમ અને પાતળી છાલવાળા હોય છે. માવો સેજ ગુલાબી રંગનો, સુગંધિત અને ઓછા બીજવાળો હોય છે. આ ફળની સંગ્રહ શક્તિ ઓછી છે. ત્યારબાદ લાલ જામફળની વાત કરીએ તો મિત્રો, આ જાતના ફળના માવાનો રંગ લાલાશ પડતો હોય છે. તેના ફળ સુગંધીદાર અને મીઠા હોય છે. આ જાત ઘણી આકર્ષક અને પ્રચલિત જાત છે. માવાના લાલ ગુલાબી રંગના કારણે 20-25% ઊંચા ભાવ મળે છે તથા તેમાંથી બનાવટનો રંગ પણ જળવાઈ રહેતો હોય પ્રક્રિયા માટે ઉત્તમ જાત છે, પરંતુ ફળ લાંબો સમય ટકી શકતા નથી. ત્યારબાદ ધોળીની વાત કરીએ તો મિત્રો, ફળ મધ્યમ કદના, સુવાળી છાલવાળા, સફેદ રંગના માવાવાળા હોય છે. આ જાત ઘણી આકર્ષક અને પ્રચલિત છે. ધોળી જાતના બીજ મોટા, સાધારણ, કઠણ અને વધુ પ્રમાણમાં હોય છે. આ જાતના ફળ સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે અને ધોળકા વિસ્તારની પ્રચલિત જાત છે. ત્યારબાદ લલિતની વાત કરીએ તો મિત્રો, આ જાત પણ લખનૌથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના ફળોનો માવો પીળાશ પડતો, કેસરી અને ભૂરા પડતો લાલ રંગ ધરાવે છે. માવાના રંગને લીધે તેમના ઉપયોગ ખાવામાં અને પ્રોસેસિંગ માટે અનુકૂળ છે. ઝાડ મધ્યમ ઊંચાઈના હોવાથી ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં અનુકૂળતા રહે છે. બનારસીની વાત કરીએ તો મિત્રો, આ જાતના વધુ ઊંચાઈવાળા અને ફળ ગોળાકાર અને પીળાશ પડતા માવાવાળા હોય છે. આ જાત સામાન્ય રીતે કાપીને વપરાશ માટે વધારે ઉપયોગી છે. આ જાત ગુજરાતમાં પ્રચલિત નથી. ચિત્તીદારની વાત કરીએ તો મિત્રો, આ જાત ઉત્તર પ્રદેશમાં વધુ પ્રચલિત છે. આ જાતની ઓળખાણ માટે છાલ પર અસંખ્ય નાના નાના લાલ ટપકાં જોવા મળે છે. માવો મીઠાશવાળો તથા બીજ નાના અને સાધારણ પોચા હોય છે. આ જાતના ફળ ગોળાકારથી લાંબા, પીળાશ પડતી છાલ, સંગ્રહ શક્તિ સારી હોય છે. ત્યારબાદ પંત પ્રભાતની વાત કરીએ તો મિત્રો, આ જાત પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલયથી બહાર પાડવામાં આવેલ છે. છોડનો વિકાસ સીધો, પહોળા પાન અને વધુ ઉત્પાદન આપે છે. માવો મીઠાશવાળો અને સુગંધિત હોય છે. ત્યારબાદ એપલ કલરની વાત કરીએ તો મિત્રો, ફળ ભમરડા આકારના, આછા પીળા રંગના સાથે સપાટી પર નાના નાના ટપકા હોય છે. આ જાતના જામફળ પર ફળ સ્વાદમાં મીઠા અને સંગ્રહિત શક્તિ સારી ધરાવે છે. મેચલેશની વાત કરીએ તો મિત્રો, આ જાતના ફળના માવાનો રંગ સફેદ હોય છે. ફળ સુગંધીદાર, મીઠા, મધ્યમ, ગોળ, અંડાકાર કદના હોય છે. બીજ મોટા, સાધારણ, કઠણ અને વધુ પ્રમાણમાં જોવા મળે છે.
1: હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો જામફળની વિવિધ જાતો. પઠન કરી રહ્યા હતા સીડી કરમજાણી. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. દોસ્તો, હવે થોડી જ ક્ષણોમાં એટલે કે 6:45 આપ સાંભળશો ગાંધી વંદના. આ કાર્યક્રમ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં આજે આપ સાંભળશો ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ.

શ્રોતા મિત્રો, ગાંધીવનના કાર્યક્રમ અંતર્ગત સ્વર્ગસ્થ મગનલાલ ગાંધી વિશેના લેખોનો સંગ્રહ આશ્રમનો પ્રાણ આ પુસ્તકમાંથી યંત્રોના ઉપયોગ વિશેની ચર્ચા. સ્વર્ગસ્થ મગનલાલે મને ઘણા પ્રજોપ્રયોગી કાગળો લખેલા, પણ મારા સ્વભાવ પ્રમાણે તે મેં ફાડી નાખેલા. વળી તેમને મારા પહેલાં મરવું છે એવું મેં કદી ધાર્યું જ નહોતું. પણ મરતા પહેલાં 15 દિવસ લખાયેલો એક કાગળ મારી પાસે રહી ગયેલો. તેમાંનો ઉપયોગી ભાગ આ રીતે છે. મુંબઈમાં પાનરેકર ભાઈ સાથે ગોશાળા માટે તથા તેને અંગે ખેતીને માટે કેટલાક સાધનો ખરીદવા ફરવાનું થયું. તેમના યંત્રોના વેપારીઓની ઘણી પેઢીઓ જોવાનું થયું. આ લોકો આ વર્ષની આખરે અમદાવાદમાં ખેતીનું પ્રદર્શન ભરાનાર છે, તે માટે તૈયારી કરી રહ્યા હોય એવું સાંભળ્યું. પૂનામાં ખેતીવાડીનું પ્રદર્શન ભરાયું હતું. તેને પરિણામે ઘણા સંચાઓ તથા યાંત્રિક ઓજારો વેચાતા હતા એમ સાંભળાય છે. આ વખતે ગયા ચોમાસાના તોફાનને લીધે લોકો ખાલી થઈ ગયા છે, છતાં વધારે ખાલી થવાના એવો સંભાવ છે. યંત્રો તથા ઓજારો વેચનાર લોકોની સ્થિતિ અને જરૂરિયાત સમજાતા હોય તે વિશે મને તો અતિ શોખ છે. દાખલા તરીકે, મનુષ્ય ચલાવી શકે એવી પથ્થરવાળી યાંત્રિક ઘંટીઓ અમને 3 પ્રકારની બતાવવામાં આવી. આ 3 ચક્કીઓ મનુષ્ય શક્તિથી ચાલી શકે એમ કહેતા તેના વેચનારાએ જરાય વિચાર કરતા હોય એવું ન લાગ્યું. તેમને દેશી ચક્કી કદી ચલાવી ન હોય, તેમાં કેવું કામ થાય છે, કેટલું પ્રમાણ ઉતરે છે, કેટલી શક્તિ જોઈએ છે તેની તેમને કંઈ ખબર ન હોય. તેમાં વધારે પૂરતી કરવામાં મૂળ ચક્કીમાં શી શી સગવડો છે અને શી ઊણા છે તેનો અભ્યાસ કર્યો હોય તો આ નવી આવેલી યાંત્રિક ઘંટીઓ હિન્દુસ્તાનમાં લાવવા લાયક છે કે નહીં તેની તેમને સમજ પડી શકે. પણ એવું કાંઈ હોતું નથી. તેમને નથી દેશની જૂના કાળથી વપરાતી ચીજોનો અનુભવ કે નથી નવી બનેલી યાંત્રિક ચીજનો અનુભવ. અને દુકાનોમાં કે પ્રદર્શનોમાં વસ્તુઓનો નિકાલ કરનાર આવા જ વેપારીઓ કે એજન્ટો હોય છે. અને આ પ્રદર્શનો જાણે આવી આવી ચીજોના ઉઠાવવાના વિચારથી જ ગોઠવ્યા હોય એમ દેખાય છે. આવી પરિસ્થિતિ છે ત્યાં પ્રજા તે પ્રદર્શનનો બહિષ્કાર કરે તો જ સારું થાય. સરકારની નીતિની એક બીજી વાત પણ જાણવા જેવી છે. જે યંત્રો મનુષ્ય બળથી અથવા બળદથી ચાલે તેવા છે તેની આયાત પર 15% કે તેથી વધારે જકાત હોય છે, અને જે વરાળ, તેલ કે કોલસાના બળથી ચાલે તેવા હોય છે તેની 5%થી વધારે નથી હોતી. આ નીતિમાં પ્રજાને બેવડો માર છે. વરાળ વગેરેથી ચાલતા યંત્રો પર જકાતનો બોજો હળવો કરવાથી પરદેશી કારખાનાવાળાઓને ખટવાનું થઈ શકે છે, અને મનુષ્ય તથા બળદથી ચાલે તેવા યંત્રો પરનો બોજો ભારે કરી લોકોના હાથમાં તે ઓછા જાય છે, અને તેઓ સ્વાયથી તથા અટકી મોટા યંત્રવાળા વૈતરા કરનારા બને એવું થઈ શકે છે. આવી જાતની નીતિની સામે હજી સુધી કાંઈ પોકાર નથી થયો એ નવાઈની વાત લાગે છે. આ બંને ટીકાઓ વિચારવા યોગ્ય છે. ગમે તે પ્રદર્શનમાં આપણે ઝંપલાવવાની આવશ્યકતા ન હોય, પ્રદર્શનમાં આવતી પ્રત્યેક ચીજને વિશે જ્ઞાન કે વિવેક બુદ્ધિ હોય તો જ પ્રદર્શનનો સદુપયોગ લોકો કરે. આપણા કેટલાક પુરાણા ઘરગથ્થુ યંત્રોના પૂરા અનુભવ વિના તેમનો ત્યાગ કરવાથી આપણને કેટલું નુકસાન ગયું છે તેનો હિસાબ કરવા કોણ સમર્થ છે? જેમ પુરાણો બધું સારું

છે એમ કહેવું બેહુદું ગણાય, તેમજ પુરાણો માટે નકામું કહેવું પણ બેહુદું છે. યંત્રોનો કોઈ વિરોધ નથી કરતું, વિરોધ યંત્રના દુરુપયોગનો, અતિ ઉપયોગનો છે. ચેતનમય શક્તિથી ચાલતા યંત્રો ઉપર 15% જકાત છે અને જળ શક્તિથી ચાલતા યંત્રો ઉપર 5% છે. એ વાતની મને તો ખબર નહોતી જ, પણ આ ભેદના જ્ઞાનથી આશ્ચર્ય નથી થતું. કેમ કે ભેદ નીતિ મેં જ્યારે સરકારની પ્રત્યેક કૃતિમાં જોઈ ત્યારે જ મને અસહકાર સૂજ્યો. શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા સ્વર્ગસ્થ મગનલાલ ગાંધી વિશેના લેખોનો સંગ્રહ આશ્રમનો પ્રાણ, આ પુસ્તકમાંથી યંત્રોના ઉપયોગ વિશે. શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ પૂજ્ય બાપુને સમર્પિત આ ગીત.

0: બાળકોના બાપુ ગાંધીવંદના અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા. લેખન મધુબેન ગાંધી, રજૂઆત સાહિના મીઠા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ. પ્રવાચકઃ જતિન શર્મા. અથ

0: અમરેલીમાં યોજાનાર સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહની તૈયારીઓ પૂર્ણ. આજે એટ હોમ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ. નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ. કુલ 7 આરોપીઓ ઝડપાયા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ. અને અમદાવાદમાં ચાલી રહેલ ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહમાં અમરેલી પોલીસ પરેડ મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગો ફરકાવશે. સાથોસાથ જિલ્લાના આશરે 403 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરાશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે પણ અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સાંજે 7:30 વાગે નવી નૂતન સ્કૂલ ખાતે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલ જિલ્લાના વિશિષ્ટ નાગરિકો અને અગ્રણીઓને શુભેચ્છા પાઠવશે. આમાં મુખ્યમંત્રી પણ સહભાગી થશે. આ અંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વધુ માહિતી આપી.
1: આ ભવ્ય મહોત્સવના પ્રારંભે તારીખ 14 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાથી એક ભવ્ય અને રાષ્ટ્રભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સાથે થશે, જેમાં ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખી જોવા મળશે. આપ સૌને પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે આમંત્રણ છે. આ પર્વનું મુખ્ય આકર્ષણ સમાન તારીખ 15 ઓગસ્ટ સવારે 8:55 કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પર રાત્રે 9:30 વાગે સંબોધનનું પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. અમરેલીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સ્નાઇપર રાઇફલ, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ગેલિલ સ્નાઇપર રાઇફલ, વિધ્વંસક એન્ટી મટીરિયલ રાઇફલ જેવા અત્યાધુનિક શસ્ત્રોને પ્રદર્શન અર્થે મુકાયા છે. શહેરની સમર્થ વ્યાયામશાળા ખાતે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સના અત્યાધુનિક શસ્ત્રો તેમજ ઉપકરણો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે, જેને નાગરિકો 16 ઓગસ્ટ સુધી નિહાળી શકશે. આ પ્રસંગે બોલતા રાજ્યમંત્રીએ જણાવ્યું કે પ્રદર્શનના શસ્ત્રો આપણી આધુનિક ફોર્સની સજ્જતા દર્શાવે છે. તેમણે નાગરિકોને મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળવાની અપીલ કરી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રામાં રાજકીય અગ્રણીઓ, પોલીસ હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા હતા. આ યાત્રા મોડાસાના ઉમિયા મંદિર ચોકથી શરૂ થઈ હતી, જે મોડાસાના 4 રસ્તા, બસ સ્ટેશન, રામપાર્ક સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ કલ્યાણ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પ્રતિક્રિયા આપી.
2: મોડાસા ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી. આ યાત્રાની અંદર જિલ્લાના સમાહર્તા, કલેક્ટર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી, ઉચ્ચ અધિકારી તેમજ અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભીખાજી ઠાકોર અને એમની સમગ્ર ટીમ તેમજ તાલુકા સંગઠને પણ આ કાર્યક્રમમાં આ યાત્રામાં જોડાઈને આ યાત્રાને સફળ બનાવી છે, ત્યારે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
0: દરમિયાન ભાવનગર શહેરમાં પણ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. સુરતમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં વેસુના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની આ તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે ફેબ્રુઆરી 2026માં નોંધાયેલા એક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધી આ કેસ મામલે કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
3: સોમનાથ ખાતેની સાગર દર્શન અતિથિગૃહ, મહેશ્વરી અતિથિગૃહ અને લીલાવતી અતિથિ ભુવન ની ફેક વેબસાઇટ ક્રિએટ કરી અને નાગરિકો સાથે છેતરપિંડી કરેલી. તેમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જે પૈકી સચિન સુરેન્દ્રસિંહ ગુર્જર નાઓની ધરપકડ કરવામાં આવેલી. આ વેબસાઇટો ચલાવવા માટે વારંવાર જે સિમ કાર્ડની જરૂર પડતી હોય એ સિમ કાર્ડ અને 18 જેટલા

0: મ્યુલ અકાઉન્ટો પણ એને પ્રોવાઈડ કર્યા હતા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે વધુ વિગતો આપી.
2: स्टिप प्रेशर ग्रेड के कारण स्ट्रॉन्ग विंड भी रहने का संभावना रहेगा. जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. इसमें रेन थंडर स्टॉर्म का संभावना रहेगा. सी कंडीशन मॉडरेट टू रफ होने का संभावना है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
1: રાજ્યમાં ફરી વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગત મોડી રાત્રે વરસાદ થયાના અહેવાલ છે. જિલ્લાના પાલનપુરમાં સૌથી વધુ 46 મિલીમીટર, દાંતામાં 30, ડીસામાં 28 અને વડગામમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 અમદાવાદ ખાતે શરૂ થયો છે, જેમાં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32 સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપેઈ સામે 89-88 જીત મળી હતી. અન્ય એક મેચમાં ન્યૂઝીલેન્ડે સિરિયાને 67-58 હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 16 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાગરિક લક્ષી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો નાગરિક સુવિધા, સુરક્ષા, ટેકનોલોજી અને અમદાવાદની ઐતિહાસિક વિરાસતના સંવર્ધન તરફ AMCની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નિર્ણયોમાં AMCની સબવાહિની સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક, વાડજ બ્રિજને લોડ ટેસ્ટ બાદ ટૂંક સમયમાં ખુલ્લો મૂકવા સહિતના નિર્ણયો લેવાયા છે.
3: મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સબવાહિનીમાં 50 રૂપિયાનું જે શુલ્ક લેવામાં આવતું હતું એને બંધ કરવામાં આવશે અને હવે આ સબવાહિની જે છે એ નિઃશુલ્ક રહેશે. વાડજનો બ્રિજ જે છે એની મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખૂબ નજીકના દિવસોમાં આ બ્રિજ જે છે અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. હવેથી કોઈ પણ નાગરિક ફરિયાદ કરશે તો એ ફરિયાદનો એને જવાબ ખૂબ સુંદર અને સારી રીતે મળશે. એના માધ્યમથી પહેલા તો એને નમસ્કાર અને એની સાથે એની ફરિયાદ શું છે એ પૂછવામાં આવશે.
1: રાજ્ય સહિત દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્રના વિભાજનને કારણે જીવ ગુમાવનારા અને તેમના મૂળથી વિસ્થાપિત થયેલા તમામ લોકોને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા 2021માં સરકારે દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. આ દિવસ લોકોને સામાજિક વિભાજન, વિસંગતતાના ઝેરને દૂર કરવાની અને એકતા, સામાજિક સંવાદિતા અને માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતને યાદ અપાવે છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સ્વાતંત્ર્યની ઉજવણી અંતર્ગત રાજ્યના જિલ્લાના મુખ્ય સ્થળોએ સ્વૈચ્છિક નાગરિક સહકાર થકી પખવાડિયા તથા અથવા મહિનાના સ્વચ્છતા અભિયાન હાથ ધરવા દિશા નિર્દેશ આપ્યા. આ સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ, NSS, માય ભારત, NCC, યુવા સંગઠનો અને સામાજિક સંગઠનોને સાંકળવા માટે અનુરોધ કરાયો છે. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે સમગ્ર માસ દરમિયાન દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરવામાં આવશે, જ્યારે દર સોમવારે ભગવાન મહાદેવની વિશેષ મહાપૂજા યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમરેલીમાં યોજાનાર સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહની તૈયારીઓ પૂર્ણ. આજે એટ હોમ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ. નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ. કુલ 7 આરોપીઓ ઝડપાયા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ અને અમદાવાદમાં ચાલી રહેલી ફીબા અંડર 18 એશિયા પુરૂષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર

0: સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ મહેન્દ્ર કપૂરના સ્વરથી.

0: અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન કરીએ. અને હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે રાષ્ટ્રધ્વજ સંહિતા. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા.
1: આવતીકાલે 80મા સ્વાતંત્ર પર્વની ઉજવણી થશે ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને જોડાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત દેશના દરેક નાગરિકમાં પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દેશદાજ અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભારત દેશના અબાલ વૃદ્ધ સર્વે ત્રિરંગો લહેરાવે તે એક ગૌરવની વાત છે. હર ઘર તિરંગા અભિયાન થકી દરેક લોકો ત્રિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાશે તો ખરા જ, પણ શું તે ધ્વજ ફરકાવવા માટેના તમામ નિયમોને જાણતા હશે? જો ધ્વજ ફરકાવવાના નિયમોની ખબર ના હોય અને તેના નિયમ વિરુદ્ધ ધ્વજ ફરકાવવામાં આવે તો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તેથી આવો આપણે જાણીએ રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફરકાવવાના નિયમો વિશે. રાષ્ટ્રધ્વજને ક્યારે, કેવી રીતે અને કયા સમયે ફરકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા એક ખાસ ફ્લેગ કોડ 2002માં અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ કોડમાં રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય તેમજ તૂટી ગયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થા વિશે નિર્દેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને 2022માં આ નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા, જે મુજબ જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પહેલા રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો. નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશીન દ્વારા કોટન, પોલિએસ્ટર, ઊન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલિએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ રાખવો ફરજિયાત છે, પણ તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3 અને 2 ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફરકાવવાનો રહે છે. ક્ષતિગ્રસ્ત એટલે કે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઈએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઈએ. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો એટલે કે તેની સાથે બીજો કોઈ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતાં વધારે ધ્વજ ફરકાવવામાં આવ્યો હોય તેવા સમયે ત્રિરંગાથી ઊંચો રહે એવી રીતે કોઈ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકિન સહિતના કોઈ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલમાં એમ્બ્રોઇડરી કરી શકાતો નથી.
0: હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો રાષ્ટ્રધ્વજ સંહિતા. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.
2: આકાશવાણી ભુજ સમાચાર, શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં 100થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત કર્યા. ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ ગુજરાતના કપિલ દેવ ચંદ્રકાંત શુક્લને સંગીત નાટક પુરસ્કારથી સન્માનિત કરાયા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુરસ્કાર વિજેતા કલાકારોને આધુનિક ભારતની પ્રતિભા અને નિષ્ઠાના પ્રતીક ગણાવ્યા. ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે પવિત્ર શ્રાવણ મહિનાનો ગઈકાલથી પ્રારંભ થયો. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ

0: 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો શુભારંભ થયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં શ્રાવણોત્સવ અને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. શ્રી સંઘવીએ કહ્યું, વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક સ્તરે નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે. ભારતની અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યાને 79 વર્ષ પૂર્ણ થશે અને 15 ઓગસ્ટના 80મા વર્ષની ઉજવણીને અનુલક્ષીને દેશની સાથે કચ્છના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જે માટે જિલ્લાભરમાં પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. સરકારી સંકુલો અને જાહેર સ્થળોનો રોશનીથી શણગાર કરાયો છે. દેશમાં વર્ષ 2022થી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે, ત્યારે આ રાષ્ટ્રધ્વજની આમન્યા જળવાય તે રીતે તેના નિયમોને પાળી ઘર પર તિરંગો લહેરાવવો જોઈએ. તો આ રાષ્ટ્રીય તહેવાર ઉજવવા બજારમાં અવનવા ઝંડા, સ્ટીકર, બ્રોચ, બાઇક સ્ટેન્ડ, ટેટુ વગેરે સામગ્રી ઉપલબ્ધ બની છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકો માટે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ટપાલ વિભાગે દેશભરમાં રાખી મેઇલ સેવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને પોતાની રાખડીઓ સસ્તી, ઝડપી અને ભરોસાપાત્ર સરકારી સેવા દ્વારા પ્રિયજનો સુધી પહોંચાડવામાં મદદ કરવાનું છે. આ યોજના 12 ઓગસ્ટથી સમગ્ર દેશ અમલી બની છે. ટપાલ વિભાગ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રક્ષાબંધનના આ પવિત્ર અવસરે પોતાની રાખડી સુરક્ષિત રીતે વ્યાજબી દરે મોકલવા માટે નજીકની પોસ્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત લે. 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આન બાન શાંતિ થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગઈકાલે મુંદ્રા ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. કલેક્ટરે સરકારના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માંડવી સલાયામાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા સમુદ્રી તિરંગા નૌકા યાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને યુવાનો હોડીઓમાં સવાર થઈ રાષ્ટ્રધ્વજ સાથે સમુદ્રમાં નીકળ્યા હતા. સમુદ્રના મોજા વચ્ચે લહેરાતા તિરંગા અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. રાષ્ટ્રપ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ અપાયો હતો. કચ્છના રાપર શહેરમાં ગઈકાલે વહીવટીતંત્ર દ્વારા આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી સમગ્ર સરહદી વાગડ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને રાપર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીનો આવતીકાલથી શ્રીલંકા ખાતે આરંભ થાય છે. પ્રથમ ટેસ્ટ મેચ ઘેલે ખાતે આવતીકાલે ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. બીજી તરફ વિશ્વકપ હોકી સ્પર્ધાનો આવતીકાલ 15 ઓગસ્ટથી આરંભ થશે. બેલ્જિયમ અને નેધરલેન્ડમાં સંયુક્ત રીતે યોજાનાર સ્પર્ધામાં પુરુષ અને મહિલાની મળી 32 ટીમો ભાગ લેશે. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર કરાયા છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ, વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બેસોલોવ ન્યાન્તીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં 7ના મોત અને 14 ઇજાગ્રસ્ત. ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. અને ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર

0: રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પરથી રાત્રે 9:30 વાગે સંબોધનનું પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. દેશભરમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: विभाजन विभीषिका स्मृति दिवस के अवसर पर राजधानी दिल्ली सहित देश भर में विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं. 2021 में सरकार ने हर वर्ष 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाने का निर्णय लिया था. यह दिवस आने वाली पीढ़ियों को विभाजन के दौरान लोगों द्वारा झेले गए दर्द और पीड़ा की याद दिलाता है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: દરમિયાન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે નવી દિલ્હીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસ પર સવારે 4 વાગે દિલ્હી મેટ્રોની સેવાઓ તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને જણાવ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેનારા ખાસ મહેમાનો, આમંત્રિતો અને સામાન્ય લોકોની અવરજવરને સરળ બનાવવા આ નિર્ણય લેવાયો છે. સંસદનું ચોમાસું સત્ર સંપન્ન થયું છે. ગઈકાલે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સત્ર 20 જુલાઈના રોજ શરૂ થયું હતું અને 25 દિવસમાં કુલ 19 બેઠક મળી હતી. સંસદમાં જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક સહિત કુલ 12 વિધેયક પ્રસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને સત્ર સમાપન ભાષણમાં ગૃહમાં વારંવાર વિક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી. અગાઉ લોકસભા દ્વારા પસાર ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક 2026ને રાજ્યસભાએ ગઈકાલે મંજૂરી આપી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બેસોલો ન્યાન્તીએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, રોકાણ, કૃષિ, આરોગ્ય, ઉર્જા, ખાણકામ, શિક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. બંને દેશોએ ક્ષમતા નિર્માણ અને લોકોથી લોકો વચ્ચેના સંપર્કોને મજબૂત બનાવવા પર પણ ભાર મૂક્યો. મુખ્ય ન્યાયમૂર્તિ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ આ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. શ્રી સૂર્યકાંતે ડીડી ન્યૂઝ સાથેની એક મુલાકાત દરમિયાન આ વાત કહી. ન્યાયાધીશ સૂર્યકાંતે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કરેલા જીવંત પ્રસારણની ક્લિપ્સના દુરુપયોગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે ન્યાયિક સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વિશે વાત કરતા ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, સર્વોચ્ચ અદાલતે કેસોની પેન્ડિંગ સંખ્યા ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે.
2: મેરી પ્રાથમિકતા કેવલ પ્રશાસનકીય ઉપલબ્ધિયાં નહીં હોંગી, ઉસમેં બહુત સારે એસે ક્ષેત્ર હૈ જિનકે અંદર હમે કાર્ય કરના હૈ ઓર ઇસ સફળતા કે લિયે કામ કરના હૈ. ઉસમેં દેશ મેં જો કેસ પેન્ડન્સી હૈ ઉસકો લેકર કે હમને વિશેષ કાર્ય કરને કા એક નિશ્ચય કિયા. કેસ મેનેજમેન્ટ કા, ડોકેટ મેનેજમેન્ટ જિસકો બોલતે હૈ કોર્ટ મેં, ઉસકે ઉપર હમને એક સુચારૂ રૂપ સે એક યોજના બનાઈ ઓર કુછ એસે મામલે જો બહુત હી સંવેદનશીલ મામલો કો પહેલે નિર્ણય કરને કા હમને ફૈસલા કિયા. મેરી
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ YIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ YIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક પરિષદની 5મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક દરમિયાન પરિષદ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ ચર્ચાઓ આંતર મંત્રીસ્તરીય જોડાણને વધુ મજબૂત બનાવવાની અને વરિષ્ઠ નાગરિકો માટે ગૌરવ, સુરક્ષા અને સુખાકારીનું જીવન સુનિશ્ચિત કરવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આજે નવી દિલ્હીમાં હેન્ડલૂમ હાર્ટ હાથશાળ અનુભવ કેન્દ્રનું ઉદઘાટન કરશે. આ કેન્દ્ર ભારતના સમૃદ્ધ હાથશાળ વારસાને અનુભવવા, સમજવા અને જોડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કાપડ મંત્રાલયે જણાવ્યું કે આ કેન્દ્રમાં ભારતની હાથશાળ પરંપરા પ્રદર્શિત કરાશે, જેમાં 24 પુરસ્કાર વિજેતા વણકરોના અને 30થી વધુ પસંદગીની બ્રાન્ડના ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં ચમોલીના પીપલકોટીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન અને પાણીના લીકેજને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે 7ના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ, SDRF, CISF અને અન્ય એજન્સીઓ રાહત અને

0: બચાવ કામગીરીમાં રોકાયેલી છે. ચમોલીના ડીએમ ગૌરવ કુમારે આ અંગે વધુ માહિતી આપી.
1: टनल का कुछ पोर्शन धंस गया है, उसमें पानी आ गया था और पानी आने के कारण लगभग 30 से अधिक लोग थे जिसमें से सभी को रेस्क्यू कर लिया गया है. रेस्क्यू किए गए लोगों में 14 लोग जिंदा हैं और 7 को मृत घोषित किया गया है. वर्तमान में रेस्क्यू काम में थोड़ी सी बाधा हो रही है क्योंकि पानी लगातार आ रहा है. टनल
0: નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગઈકાલે વિજયવાડા અને વારાણસી વચ્ચે સીધી હવાઈ સેવાનો પ્રારંભ કરાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ જણાવ્યું કે આ પહેલ શ્રી કનક દુર્ગા અમ્મા અને બાબા કાશી વિશ્વનાથના દિવ્ય મંદિરો વચ્ચે યાત્રાધામ પર્યટનને વધુ મજબૂત બનાવશે. ભારતે નાઇજીરિયાના લાગોસમાં રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ, 8 રજત અને 14 કાંસ્ય સહિત 35 ચંદ્રક જીત્યા. આ સાથે ભારત સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્પર્ધાના ચોથા દિવસે ભારતીય સિનિયર ખેલાડીઓએ 6 સ્પર્ધામાં 5 સુવર્ણ ચંદ્રક જીત્યા. ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32 સ્કોરથી હરાવ્યું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપે સામે 89-88 જીત મેળવી. અન્ય એક મેચમાં ન્યૂઝીલેન્ડે સિરિયાને 67-58 રનથી હરાવ્યું. સ્કવોડ્રન લીડર ભાવના કંથે ફાઇટર કોમ્બેટ લીડર તરીકેની લાયકાત મેળવનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ગ્વાલિયર સ્થિત ટેક્સિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ખાતે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવી. હવામાન વિભાગે આજે છત્તીસગઢમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે. વિભાગે આજે ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં મુખ્યત્વે સંસદના ચોમાસુ સત્ર અંગેના સમાચાર છપાયા છે. સંદેશ, નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે ચોમાસુ સત્ર ધોવાયું, સંસદ અચોક્કસ મુદત માટે સ્થગિત, લોકસભા 19% ચાલી, રાજકીય ખેંચતાણ યથાવત. દિવ્ય ભાસ્કર લખે છે કે લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટમાં અલકાયદાનો હાથ હતો, યુએન. ગુજરાત સમાચાર લખે છે કે બાંગ્લાદેશમાં વીજ કટોકટીથી અંધારું, ભારત પાસે વીજળી માંગી. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમરેલીમાં આવતીકાલે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યના શ્રમિક પરિવારોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની શબવાહિની સેવા હવે નિઃશુલ્ક, 50 રૂપિયાનો વર્ધી ચાર્જ રદ, મેડિકલ અને ડેન્ટલની 8,755 બેઠક સામે 16,221 વિદ્યાર્થી નોંધાયા, 35% ઘટાડો જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બે સોલોવ ન્યાન્તીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતા 7ના મોત અને 14 ઇજાગ્રસ્ત. અને ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન મેળવ્યું. ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:32 આપ સાંભળશો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજના કાર્યક્રમનો વિષય છે શ્રાવણ મહિને જો મહિમા. આ વિશે વાત કરશે ભાનુબેન સાવલા. કાર્યક્રમ પ્રસ્તુત કરશે પલ્લવી માણેક. 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. કાર્યક્રમના પ્રાયોજક છે NCERT. 9:32 સંતવાણી રજૂ કરીશું નારાયણ

સ્વામી ના સ્વરમાં. બરાબર 10 વાગે આપ સાંભળશો સિંધી કાર્યક્રમ, જે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. 10:30 મિનિટે રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે છે ભારતીય સિને જગતના ખ્યાતનામ અભિનેતા શમ્મી કપૂરની પુણ્યતિથિ. તો આજના મનોરંજન કાર્યક્રમમાં તેમના પર ફિલ્મવાયેલા કેટલાક ગીતો ખાસ આપના માટે. 10:45 મિનિટે લોકસંગીત રજૂ કરીશું અને 11 વાગ્યા પછીના અમારા તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12 અને 2 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 12:30 મિનિટે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી ખાસ ફોજી જવાનો માટે અને 2:40 મિનિટે ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે. શરૂઆતમાં સાંભળીશું આકાશવાણી અમદાવાદથી પ્રસારિત કાર્યક્રમ. 6:25 મિનિટે સ્થાનિક સમાચાર આપ સાંભળી શકશો. 6:30 મિનિટે સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. દોસ્તો, આજે સાંજે 7 વાગે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો રાષ્ટ્રજોગ સંદેશ અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 7:30થી અમારા અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો આપ સાંભળી શકશો. રાત્રે 8 વાગ્યાથી વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો અમે આપના માટે રિલે કરીશું. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગ સંદેશનો ગુજરાતી અનુવાદ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. રાત્રે 10 વાગ્યાથી ફરી આપ વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો સાંભળી શકશો. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: also announced a Tiranga Yatra on the 15th of August to strengthen their agitation. In Canadian Open tennis, 7-seed Iga Swiatek of Poland defeated 2nd-seed Elena Rybakina in straight sets to claim the women's singles title in Toronto last night. Swiatek captured her first title of the season with a swift 6-2-6-3 win, giving her a confidence boost heading into the US Open. In men's singles, American tennis player Ben Shelton won the title in Montreal by defeating fellow American Brandon Nakashima with a score of 6-3-7-6. With this victory, the 5th-seeded Shelton successfully defended his tournament crown and captured his second career ATP Masters 1000 trophy. This victory marks his 4th tournament win of the 2026 season, following earlier titles in Dallas, Munich and Stuttgart, bringing his total career tour level titles to 7. India emerged as the overall champion of the Commonwealth Fencing Championship by winning an impressive 35 medals after 4 days of competition held at Lagos in Nigeria. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Nishit. News of monsoon session of parliament ending with record low productivity is carried prominently by all the leading dailies. Parliament clears mines and minerals amendment bill, restricts states' powers, writes the statesman. Akali Dal leader Sukhbir Badal attacked in Nanded, Maharashtra, sustains hand injury, is the front page story in the Indian Express. All Air India pilots to undergo mandatory dope test, says the Asian Age. Jharkhand cops file FIR over August 10th march of students to the assembly, says a report in Hindustan Times. Delhi Metro to start services at 4 a.m. on Independence Day, says a report in the Tribune. Succession search starts at Tata Sons after Chandrasekhan's exit, headlines Financial Express. And finally, historian Sumit Sarkar passes away, reports the Times of India. And with that, it's back to you, Nishit.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to address the nation today on the eve of 80th Independence Day. Partition Horrors Remembrance Day being observed today. Delhi government approves 20% quota for former Agniveers in fire services and prison department. Age limit relaxed. 7 workers killed and 14 injured following landslide and water seepage in under-construction tunnel in Chamoli district of Uttarakhand. And Iga Swiatek beats Elena Rybakina to claim the women's singles title at Canadian Open Tennis. For details of these stories and more, log on to our website newsonair.gov.in and newsonair app. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. ચોમાસુ સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિરોધ પક્ષની ટીકા કરી. નવી દિલ્હીમાં 115 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત. રાષ્ટ્રપતિએ વરિષ્ઠ કલાકારોને આગામી પેઢીઓને તાલીમ આપવા આગ્રહ કર્યો. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે. રાપર શહેરમાં ગઈકાલે વહીવટીતંત્ર દ્વારા આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. માંડવી સલાયામાં સુન્ની મુસ્લિમ વાગેર સમાજ દ્વારા સમુદ્રી તિરંગા નૌકા યાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને યુવાનો હોડીઓમાં સવારથી રાષ્ટ્રધ્વજ સાથે સમુદ્રમાં નીકળ્યા. 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગઈકાલે મુંદ્રા ખાતે ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે સ્પેશિયલ એજ્યુકેશનના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકો માટે દેશભરમાં રાખી મેઇલ સેવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ

0: નીચની શ્રેણીનો આવતીકાલથી શ્રીલંકા ખાતે આરંભ, ભારતીય સમય મુજબ 10:15 વાગ્યે શરૂ થશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 અપાશે.
1: રજૂ કર્યો તો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ, કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. તો અચો સુણો કાર્યક્રમ હલો કર્યું ગાલ.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા.

હરિહરનના સ્વરમાં હમણાં જ આપે શેખ આદમ આબુવાલાની રચના સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ કૌમુદી મુનશીનો સ્વર, શબ્દો ભાસ્કર વોરાના.

કમુદી મુનશીના સ્વરમાં પ્રસ્તુત રચના સાથે જ આજનો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCE.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આજે નવી દિલ્હીમાં હેન્ડલૂમ હાટ હાથશાળ અનુભવ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. સ્વતંત્રતા દિવસ પર સવારે 4 વાગ્યે દિલ્હી મેટ્રોની સેવાઓ તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળ વિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં 6ના મોત અને 14 ઈજાગ્રસ્ત. અમરેલીમાં યોજાનાર સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહની તૈયારીઓ પૂર્ણ. આજે એટ હોમ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ. રાપર શહેરમાં ગઈકાલે વહીવટીતંત્ર દ્વારા વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. માંડવી સલાયામાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા સમુદ્રી તિરંગા નૌકા યાત્રા યોજાઈ. ઈસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગઈકાલે મુંદ્રા ખાતે ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું. ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકો માટે દેશભરમાં રાખી મેઇલ સેવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ. અમદાવાદમાં ચાલી રહેલી ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. ભારત અને શ્રીલંકા વચ્ચેની 2 ટેસ્ટ મેચ શ્રેણી તેમજ વિશ્વકપ હોકી સ્પર્ધાનો આવતીકાલ 15 ઓગસ્ટથી આરંભ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 વાગીને 10 મિનિટે અપાશે.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ સંતવાણી. આજના કલાકાર છે નારાયણ સ્વામી. આવો તેમના સ્વરમાં કાર્યક્રમની આ પ્રથમ રચના સાંભળીએ.

સંતવાણીનો કાર્યક્રમ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આપ સાંભળી રહ્યા છો નારાયણ સ્વામીનો સ્વર. આવો તેમના સ્વરમાં કાર્યક્રમની આ બીજી રચના સાંભળીએ.

નારાયણ સ્વામીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમની અંતિમ રચના, અને આ સાથે જ સંતવાણીનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. દોસ્તો, અત્યારે બરાબર 10 વાગે આપ સાંભળશો સિંધી કાર્યક્રમ, જે અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર આજે લાલ નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટી 24,350ની નીચે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ. વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આજે નવી દિલ્હીમાં હેન્ડલૂમ હાટ હાથશાળ અનુભવ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. સ્વતંત્રતા દિવસ પર સવારે 4 વાગે દિલ્હી મેટ્રોની સેવાઓ તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળ વિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં 6ના મોત અને 14 ઇજાગ્રસ્ત. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક પરિષદની 5મી બેઠકની અધ્યક્ષતા કરશે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું કે સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ. પુનઃસ્થાપન સ્વાસ્થ્ય સંભાળ વિષયવસ્તુ પર આયોજિત પ્રથમ ભારત ઇઝરાયલ હેકાથોનમાં બંને દેશોના 1300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગઈકાલે વિજયવાડા અને વારાણસી વચ્ચે સીધી હવાઈ સેવાનો પ્રારંભ કરાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બેસોલો ન્યાન્તીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 15 આતંકવાદી માર્યા ગયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાગરિક લક્ષી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. એએમસીની શબવાહિની સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક. અમરેલીમાં યોજાનાર સ્વાતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહની તૈયારીઓ પૂર્ણ. આજે એટ હોમ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: सुरहाण जी अॼु जी कड़ीअ में दोस्तो बस एतिरो ई अव्हां खां इजाज़त चाहियूं था। नमस्ते।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન। શ્રોતા મિત્રો, આજે છે ભારતીય સિને જગતના લોકપ્રિય દિગ્ગજ અભિનેતા શમી કપૂરની પુણ્યતિથિ। તો આજના આ મનોરંજન કાર્યક્રમમાં તેમના પર ફિલ્મવાયેલા કેટલાક સુંદર મજાના ગીતો ખાસ આપના માટે। કાર્યક્રમની શરૂઆત ફિલ્મ જંગલીના આ ગીતથી કરીએ।

0: घर तिरंगा, हर दिल तिरंगा, हर मन तिरंगा, हर मकसद तिरंगा, हर सपना तिरंगा, हर संकल्प तिरंगा।
1: माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना नेतृत्व में तिरंगा यात्रा आज राज्य ना खूणे खूणे राष्ट्रीय स्वाभिमान नो गुंजारव करी रही छे। आवो प्रत्येक छत, घर, मोहल्ला, शेरी, कस्बा, नगर अने शहर मा गौरव भेर तिरंगो लहरावीने हर घर तिरंगा अने हर दिल तिरंगा ने एक अप्रतिम जन आंदोलन बनावीए।
2: અને આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સમાપ્ત કરીએ. શ્રોતો મિત્રો, આજના કાર્યક્રમમાં આપે વિતેલા વર્ષોના દિગ્ગજ અભિનેતા શમી કપૂરની પુણ્યતિથિ નિમિત્તે તેમના પર ફિલ્માવાયેલા ગીતો સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

હવે રજૂ કરીએ છીએ લોકસંગીત કાર્યક્રમની શરૂઆત કરીએ ધનબાઈ મેઘરાજ ગઢવીના સ્વરથી.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: કાર્યક્રમનું હવે પછીનું લોકગીત સાંભળીએ રામભાઈ કાગના સ્વરમાં.
3: સમય સસી ઉદિત નથી, જ્ઞાન હોય મન અધિક ગુલાસ પણ.

0: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

0: વેલજીભાઈ ગજ્જર અને સાથી કલાકારોના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમનું અંતિમ લોકગીત, અને આ સાથે જ લોકગીતોનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, 11 થવા જઈ રહ્યા છે. અમારું હવે પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર આજે લાલ નિશાન સામે ખુલ્યું. સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટી 24,330ની નીચે. આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ. વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBA સંયુક્ત આરબ અમીરાતથી ભાગેડુ ડ્રગ માફિયા વિરેન્દ્રસિંહ બસોયાને પરત લાવવા ખાતરી કરી છે. ભારતીય સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1,057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રકો જાહેર કર્યા. કેન્દ્રીય માહિતી પંચે સ્પષ્ટતા કરી છે કે 12 ઓગસ્ટ સુધી 768 કેસોનો નિકાલ કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માનવરહિત ડ્રોન અને તેના ઘટકોની આયાત પર 100% સુધીના નવા ટેરિફની જાહેરાત કરી. અમરેલીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિકરિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ. અને ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, કુમાર સાનુ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ધડકન. આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ વાડાલી બ્રધર્સને.

ચંદન દાસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિના સંબોધનનું સાંજે 7 વાગે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સૈનિકોને સંબોધન કરશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રકો જાહેર કર્યા. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈના 21 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક અને મેરિટોરિયસ સર્વિસ માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. સરકારે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે ઉજવવામાં આવનાર 80મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી એનસીઆર ક્ષેત્રના પીએમ વિશ્વકર્મા લાભાર્થીઓને વિશેષ મહેમાનો તરીકે આમંત્રણ આપ્યું. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને અત્યાચારો સામે લડનારાઓને શ્રદ્ધાંજલિ આપી. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા નડાબેટ ખાતે ભારતીય વરૂના સંરક્ષણ અને પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ લાવવા આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસની ઉજવણી કરાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ. અમરેલીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત રાજ્યના જિલ્લાના મુખ્ય સ્થળોએ સ્વૈચ્છિક નાગરિક સહકાર થકી પખવાડિયા અથવા મહિનાના સ્વચ્છતા અભિયાન હાથ ધરવા દિશાનિર્દેશ આપ્યા અને નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ. કુલ 7 આરોપીઓ ઝડપાયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: દેશની આન બાન અને શાન જેમના હૈયે વસેલી છે એવા સૌ ભારતવાસીઓનું સહિયરની સખીઓનું શ્રોતાઓનું કાર્યક્રમમાં સહર્ષ સ્વાગત છે, અભિવાદન છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને ઉર્વી શાહ. મિત્રો, 15 ઓગસ્ટ 1947 રોજ આપણને આઝાદી મળી ત્યારે વિચાર આવે કે કેવો હશે એની પહેલાનો દિવસ. 14 ઓગસ્ટ 1947 રોજ દેશવાસીઓનો હરખ કેવો હશે, કેવી હશે આઝાદીને વધાવવાની તૈયારીઓ.
1: અમદાવાદમાં એ દિવસે કેવો માહોલ હતો એની થોડી વાત કરીએ તો કોઈ પણ ઉત્સવને ભૂલાવે એવા અભૂતપૂર્વ દ્રશ્યો ત્યારે સર્જાયા હતા. મધરાત પછી એક એક લત્તામાં મશાલ સરઘસો, નિશાન ડંકાઓથી આઝાદીનું સ્વાગત, રાષ્ટ્રધ્વજો, આસોપાલવના તોરણો અને રોશનીના શણગાર કરવામાં આવ્યા હતા.
0: 14 ઓગસ્ટ 1947 દિવસે રાત્રે બરાબર 12 ના ટકોરે 150 વર્ષની ગુલામીની ઝંઝીરો તડાક દેતી તૂટી જતા મંગલમય આઝાદીને જન જને વધાવી હતી. તમામ મિલોની વિસલો વાગી, તમામ શહેરની શેરીઓએ, પોળોએ, મહોલ્લાઓએ, મંદિરોએ, મસ્જિદોએ, દેવળોએ ઘંટનાદ બજાવીને, બ્યુગલો ફૂંકીને, થાળીઓ વગાડીને, ઢોલ વગાડીને, રણશિંગાને તૂરી ફૂંકીને, પખાજ કાંસી જોડા રણકાવીને હર્ષનાદના પોકારો કર્યા હતા.
1: અમદાવાદે કદી જોઈ ના હોય એવી એ દિવસની મધરાત હતી. રાત્રે 12:05 રોશનીથી ઝળહળા થઈ રહેલ મ્યુનિસિપાલિટીના મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લોકોએ ગગનભેદી પોકારો સાથે એને વધાવી લીધો.
0: દેવની પોળે 11 મણનો ઘંટ લટકાવવામાં આવ્યો હતો. રાતના 11 વાગ્યાથી દિવસ પાડીના મિલમજૂરો પોતપોતાના વિસ્તારોમાંથી અને રાત પાડીના મિલમજૂરો મિલોમાંથી સરઘા સાકારે મશાલ કૂચ કરતા કરતા મજૂર મહાજનની ઓફિસ તરફ જઈ રહ્યા હતા. જૂનું શેરબજાર વીજળીથી ઝગમગી રહ્યું હતું. ભદ્રનો કિલ્લો, ભદ્રથી કારંજ પોલીસ સ્ટેશન, પાનકોર નાકા, જુમ્મા મસ્જિદ, ફુવારા પાસે સેન્ટ્રલ ટોકીઝ, રોહિત બિપિન મિલ પર દેશ નેતાઓની છબીઓ સાથેની રોશની અને ત્યાંથી તે ખાડિયા 4 રસ્તા સુધીનો વિસ્તાર અલબેલો બન્યો હતો.
1: વાત હોય 1947 કે પછી વાત હોય 2026ની, આજે પણ દેશવાસીઓના દિલ દેશભક્તિથી રંગાયેલા છે. તિરંગા માટે આપણા દિલમાં જે પ્રેમ છે, માન સન્માન છે, આદર છે, એ દર્શાવીએ અને દરેક ઘર, દરેક ઓફિસ, સ્કૂલ, કોલેજ પર તિરંગો લહેરાવીએ અને હર ઘર તિરંગા 2026 અભિયાનમાં જોડાઈએ. આપણે જાતે જ્યારે તિરંગો લહેરાવીએ ને ત્યારે દેશભક્તિનો રંગ આપોઆપ ચોમેર ફેલાઈ જાય છે.
0: દેશપ્રેમથી છલકાતા હૈયે જ્યારે તિરંગો લહેરાવીશું ત્યારે દેશની આઝાદી માટે જેમણે જેમણે બલિદાન આપ્યા છે એમને યાદ કરીને હૈયું ગદગદ થઈ જશે. દેશને આગળ વધારવા માટેનો એક નવો જુસ્સો જાગી ઉઠશે. પણ હા, તમે વિચાર્યું છે કે તિરંગો ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે લહેરાવશો? ઘરની બારી, દરવાજા કે બાલ્કનીમાં તિરંગો લહેરાવી શકાય.
1: એ વાતનું ધ્યાન રહે કે તિરંગાને ઊંચે

0: ફરકાવવાનો છે. કેસરી રંગ ઉપર, પછી સફેદ અને સૌથી નીચે લીલો રંગ રહે, એ રીતે સાચા ક્રમમાં જ તિરંગો ફરકાવવાનો છે. વંદે માતરમ કે જે ગીતે દેશવાસીઓમાં અપાર દેશભક્તિ જગાવી હતી, એના 150 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે તિરંગા સાથે સેલ્ફી લઈને હરઘરતિરંગા.com પર અપલોડ જરૂરથી કરજો.
1: 17 ઓગસ્ટ સુધીમાં હરઘરતિરંગા.com પર તિરંગા સાથેની તમારી સેલ્ફી અપલોડ કરીને ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રતિ આપણો આદરભાવ પ્રગટ કરીએ. મિત્રો, સામાન્ય રીતે આપણે તિરંગાને દૂરથી જ સલામી આપતા. આપણામાંના ઘણા એવા હશે કે જેમણે વર્ષો સુધી ક્યારેય તિરંગો પોતાના હાથમાં નહીં પકડ્યો હોય કે ક્યારેય તિરંગો લહેરાવ્યો નહીં હોય.
0: પરંતુ વર્ષ 2022થી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ અને દરેક વ્યક્તિને આ મોકો મળ્યો. આ અભિયાન હવે 5મા વર્ષમાં પ્રવેશ્યું છે અને જનભાગીદારીનું મોટું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે.

0: ભાવનગરથી પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીના આ ગીત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ. સાંભળીએ નાણાકીય આયોજન વિશે કંપની સેક્રેટરી ઉમેશ વૈદ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતીમાં કહેવત છે, નાણે નાથાલાલ અને સાથે સાથે
2: નાણા વગરનો નાથિયો.
1: તો આજે આપ સમજી ગયા હશો કે આપણે આજે જે વાત કરવાની છે એ છે નાણાંની, આવકની, બચતની અને એક જે ટર્મ કહીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એટલે કે નાણાકીય આયોજનની. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં નાણાકીય આયોજન એ એક અત્યંત મહત્ત્વનું પરિબળ છે અને નાણાકીય આયોજનોની આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં શ્રી ઉમેશભાઈ વૈદ હાજર છે, જેઓ પોતે કંપની સેક્રેટરી છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેશભાઈ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: ધન્યવાદ.
1: ઉમેશભાઈ, જેમ વાત થઈ નાણે નાથાલાલ અને નાણા વગરનો નાથિયો, તો આપણે જેને કહીએ કે આપણા જીવનમાં નાણાકીય આયોજનનું શું મહત્ત્વ છે?
2: નાણાકીય આયોજન એનું મહત્ત્વ એવું છે કે જે સમયે જેટલા પૈસા જોઈએ એનું આયોજન થઈ જાય. દાખલા તરીકે બાળકની ફી ભરવાની હોય, વાર્ષિક ફી હોય, હાયર એજ્યુકેશન હોય, અને આપણને ખબર હોય કે એપ્રિલ મે મહિનામાં પૈસા જરૂર પડશે અને એનું આપણે આખું વર્ષ આયોજન કરી અને માર્ચ મહિના સુધી એ પૈસાની સગવડ કરી રાખીએ, એ નાણાકીય આયોજન. એવી જ રીતે લગ્ન છે, તમારે કોઈ વ્હીકલ લેવું છે, સાધન લેવું છે, ઘર વસાવવું છે, તો આ બધાનું પ્લાનિંગ એનો ધ્યેય નક્કી કર્યા પછી કરીએ. એનું ફિનાન્શિયલ પ્લાનિંગ અથવા તો એને ગોલ બેઝડ અમે લોકો કહીએ છીએ કે ગોલ બેઝડ ફિનાન્શિયલ પ્લાનિંગ થઈ શકે.
1: ઉમેશભાઈ, આપે ખૂબ સુંદર વાત કરી અને જેમ આપણને બાળપણથી જ એક પિગી બેંક આપવામાં આવે અને એમાં સૌપ્રથમ તો ચિલ્લરથી એટલે કે પરચુરણ એક રૂપિયા

0: नसिको बीरू पियो नसिको दस वीस नसिको તેનાથી શરૂઆત કરવામાં આવે છે અને નાનપણથી જ બચતના સંસ્કાર આપણામાં એક જેને કહીએ કે માતા પિતા દ્વારા એ પણ એક પ્લાનિંગનો એક હિસ્સો છે. પરંતુ જ્યારે કોઈપણ વ્યક્તિ મેજર એટલે કે પુખ્ત થાય તો 18 વર્ષની ઉંમર આપણે ગણીએ તો કોઈપણ વ્યક્તિએ પોતાનું આર્થિક આયોજન નાણાકીય આયોજન કઈ ઉંમરથી ચાલુ કરવું જોઈએ?
1: હવે 18 વર્ષ જે છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો 13 વર્ષ 15 વર્ષથી બાળક ઇન્ડિપેન્ડન્ટ થઈ જતો હોય છે. માણસનું પહેલી કમાણી થાય અત્યારના જ હમણાં ક્યાંક હું કોઈનું વાંચતો હતો કે બાળક જ્યારે સમજણો થઈ જાય અને પોકેટ મની માંગતો થઈ જાય ત્યારથી એને ફિનાન્શિયલ પ્લાનિંગ અને બજેટિંગ શીખવાડવું જોઈએ. દાખલા તરીકે જો 2500 રૂપિયા આપો છો એને તો એને કહેવું પડે કે ભાઈ તારે જે છે આ તારા 1000 રૂપિયા જે એ તારી જરૂરિયાત માટે છે, આ જે છે તારી ઈચ્છાઓ માટે છે, અને આ તારે ભવિષ્યમાં બીજી કોઈ ઈચ્છા કે જરૂરિયાત ઊભી થાય તો એના માટે બચત કરવાની જરૂર છે. એ ટાઈપનું જો બજેટિંગ એને સ્ટાર્ટિંગ 7મા 8મા ધોરણથી શીખવાડવામાં આવે તો એને એ આદત પડી જતી હોય છે.
0: ઉમેશભાઈ, આપે ખૂબ સુંદર વાત કરી. માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાની ઇન્કમ જનરેટ કરવાનું શરૂ કરે છે એટલે કે આવક કમાવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે લઈએ કે એક વ્યક્તિ 100 રૂપિયાની મંથલી ઇન્કમ કરે છે તો આ ઇન્કમ એણે કેવી કેવી રીતે એણે વહેંચવી જોઈએ? ખર્ચ, બચત અને અન્ય.
1: બહુ વર્ષો પહેલાં એક વડીલ હતા, મારા વડીલ અને વાસણના વેપારી હતા, એના ફાધર એવું કહેતા કે 33% બચાવો, 33% વસાવો અને 33% વાપરો. આ એક સિમ્પલ ફંડા છે કે તમારે બચાવવાનું, વસાવવાનું અને વાપરવાનું, આ 3 ચીજ છે. લોકો બચત અને ઇન્વેસ્ટમેન્ટ્સનો ભેદભાવ નથી સમજતા અને સેવિંગ બેંકમાં રાખે ને એની બચત સમજે, પણ બચત તમારી આવક ઉપજતી થાય એવી બચત કરવી જોઈએ. પણ ફંડામેન્ટલ રૂલ અત્યારના ઓફલેટ હવે એવું થયું છે કે 20% મિનિમમ તમારી સેલરીનું પહેલાં બચત કરી લેવી જોઈએ અને પછી 80 રૂપિયા જ પગાર છે એમાં જ બાકીનું મેનેજ કરવું પડે, એમાં જ આપણે બધું આયોજન કરવું પડે.
0: ઉમેશભાઈ, અત્યારે જોઈએ તો બચત છે તો એને ઇન્વેસ્ટમેન્ટ માટેના ઘણા બધા ઓપ્શન્સ છે, તો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ શરૂઆતના તબક્કામાં?
1: ના, શરૂઆતના તબક્કામાં આમાં કેવું હોય છે કે એક હોય છે જે રિસ્કવાળું ઇન્વેસ્ટમેન્ટ હોય, એક હોય છે કે જેમાં મોડરેટ રિસ્ક હોય, અને એક હોય છે કે બિલકુલ રિસ્ક ફ્રી હોય. આના રિટર્ન્સ જુદા જુદા હોય છે એટલે માણસ પોતાની કઈ ઉંમરના પડાવ ઉપર છે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ થાય. તમે ને હું છીએ કે જ્યારે હવે આપણને એમ લાગે કે આપણી રિટાયરમેન્ટ થઈ જાય તો આપણે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં ના કરવું જોઈએ, આપણે મોડરેટ રહેવું પડે કે 1% પૈસા રિસ્ક લે, 1% આપણી મૂડી સિક્યોર્ડ રહે. પણ સમજો કોઈ 21 વર્ષે ચાલુ કરે છે જેના માથા ઉપર જવાબદારી નથી, મા બાપનું ઘર છે, લગ્નને હજી 4-5 વર્ષની વાર છે અને એનું આયોજન પણ પપ્પા મમ્મીએ કરી રાખ્યું છે, તો એ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં કરે તો રિટર્ન એને વધારે મળે. એટલે ઉંમર જેમ જેમ વધતી જાય એમ એમ માણસે એનું બેલેન્સિંગ કરવું પડે.
0: ઉમેશભાઈ, આપણે જેમ વાત કરી તેમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત કરવી જોઈએ, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના બેઝિક ડોક્યુમેન્ટ્સ ક્યાં છે?
1: ના, એટલે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે ચાલુ કરીએ તો પહેલાં તો માણસે સૌથી પહેલો પગાર આવે ને ત્યારથી રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું પડે કે ભાઈ આજે 21 વર્ષે પહેલો પગાર આવ્યો તો મને 60 વર્ષે કેટલા રૂપિયા જોઈએ, એ રૂપિયાનું આયોજન કરે એટલે એણે પોતાનું એ જે ગોલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ છે એ રીતે કરવું પડે. તો એના માટે PPFમાં જવું હોય તો બેંકમાં KYCના ડોક્યુમેન્ટ જોઈએ, પાન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો. સેમ રીતે ડીમેટ એકાઉન્ટ ખોલાવે કે શેરબજારમાં કામ કરવું છે તો એની અંદર પણ આ જ પાન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકના ડોક્યુમેન્ટ્સ એ એને સબમિટ કરવાનો હોય છે. એ રીતે એ શેરબજારમાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવે છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે તો આ કેવાયસીના ડોક્યુમેન્ટ્સ, બેંકના પુરાવા, એ બધું તૈયાર રાખવું પડે એને.

0: ઉમેશભાઈ, આપણે જેમ વાત કરી કે દરેક વ્યક્તિએ પોતાની ઉંમરને ખ્યાલમાં રાખી અને રોકાણ માટેના જે વિવિધ ઓપ્શન્સ છે તેની પસંદગી કરવી જોઈએ. તો ઉમેશભાઈ, હવે રોકાણ કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ તેની પાસે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે અને જીવનના અલગ અલગ ફેઝમાં એ રોકાણ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ?
1: હું મારી પોતાની જ વાત કરું તો જ્યારે માથા ઉપર જવાબદારી નહોતી તો 100% હું સ્ટોક માર્કેટમાં કરતો હતો. સીધું જ શેર બજારમાં જાતે જ રોકાણ કરવાનું. જેમ જેમ જવાબદારી આવતી ગઈ તો ખબર પડી કે બાળકોનું તો આપણું પોતાનો ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ. તમે જેટલી

તે જ રોકાણ કરવાનું. જેમ જેમ જવાબદારી આવતી ગઈ તો ખબર પડી કે બાળકોનું તો આપણું પોતાનો ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ. તમે જેટલી પડી કે બાળકોનું તો આપણું પોતાનો ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ તમે જેટલી

0: તો બાળક સ્કૂલ કયા વર્ષે જશે? તો કહે કે ભાઈ 2026માં જન્મ થયો તો 2030માં જશે, તો ત્યારે કેટલા રૂપિયા જોઈશે? તો એનું આયોજન જો પહેલાંથી એક ડેડિકેટેડ મ્યુચ્યુઅલ ફંડ કરી નાખે કે એવું કરે, તો એ એના માટે ઘણું ફાયદાકીય થઈ જાય. અને જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે એ આયોજન એના પૈસાની એને જ્યારે જરૂર છે ત્યારે એ પૈસાને રિડીમ કરે, તો ચાલુ રોજિંદા ઘર ખર્ચ કે રોજિંદા ખર્ચામાં એને કોઈ તકલીફ ના પડે.
1: ઉમેશભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. ઘણી વખત વ્યક્તિ પોતે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતા હોય છે, સર્વિસ કરતા હોય, તેમને તો પેન્શન મળતું હોય છે ગવર્મેન્ટ સર્વિસની, પરંતુ જે લોકો કોર્પોરેટમાં છે, ખાનગી ક્ષેત્રમાં સર્વિસ કરે છે, આ ઉપરાંત જે લોકો બિઝનેસ ધરાવતા હોય છે, તો તેમણે રિટાયરમેન્ટ ફંડનું પ્લાનિંગ ક્યારથી કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ?
0: મેં આગળ કીધું એમ કે એ રિટાયરમેન્ટ પ્લાનિંગ તો પહેલી ઇન્કમ થાય ત્યારથી જ કરવું જોઈએ. મારું પોતાનું, મેં PPFનું એકાઉન્ટ ખોલ્યું હતું. અમે પણ સેલ્ફ એમ્પ્લોયડ છીએ, અમારે ના પેન્શન આવે ના કંઈ બીજી સિક્યોરિટી હોય, તો અમે PPFનું એકાઉન્ટ ખોલ્યું હતું. અને જ્યારે હું PPF, તો દર 5 વર્ષે રિન્યૂ થાય, 15 વર્ષનું PPFનું એકાઉન્ટ ખુલે, જે પહેલાં ઇન્કમટેક્સના ફાયદા હતા એ ઇન્કમટેક્સના ફાયદા નથી, પણ એક 15 વર્ષનું લોક ઇન હોય અને ક્યુમ્યુલેટિવ વ્યાજ આવે, ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. આજે તમે આ વર્ષે 100 રૂપિયા નાખ્યા તો તમને 8% લેખે 8 રૂપિયા મળ્યું, આવતા વર્ષે 108ના 8 રૂપિયા મળશે, પ્લસ તમે બીજા 100 રૂપિયા નાખો, એટલે એવી રીતે 214 થયું, તો 214નું 8% મળે. તો એ PPFમાં નાખે અને પછી એને જે છે એ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી, અને એક કોઇન્ડ છે, નવો વર્ડ છે, સિસ્ટમેટિક વિધડ્રોઅલ પ્લાન. એટલે દર વર્ષે સમજો કે મારો પગાર 10,000 છે અને મને દર મહિને 10,000 જોઈએ છે, તો હું 1,20,000 મ્યુચ્યુઅલ ફંડમાં છે, દર મહિને આમાંથી 10,000 આવે તો કદાચ એ 12ની જગ્યાએ 13 મહિના ચાલે. એટલે એવી રીતે એને જે પણ એક કોર્પસ હોય, એક જે ફંડ હોય, ભંડોળ હોય, એ ભંડોળ એને આવી રીતે દર મહિને વિડ્રોલ આવે, તો પગાર કે પેન્શનની જગ્યાએ એ પૈસા દર મહિને આવે, તો એનું લિવિંગ સ્ટાન્ડર્ડમાં, કોઈ જીવનમાં એનો કોઈ ફર ના પડે.
1: આપણે જેમ વાત કરી SWP એટલે કે સિસ્ટમેટિકલ વિડ્રોલ પ્લાન, તો એવી જ રીતે આપ SIPની પણ વાત શ્રોતા મિત્રોને કરીએ.
0: આ 3 ટર્મિનોલોજી છે, એક છે SIP, એક છે STP. એટલે SIPમાં એવું છે કે તમારા ખાતામાં, બેંક ખાતામાંથી દર મહિને એક સ્પેસિફિક રકમ, એક પહેલાંથી નક્કી કરેલી રકમ તમારા બેંક ખાતામાંથી જઈ અને એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. એનો ફાયદો એ થાય છે કે તમને દરેક ભાવનો તમને લાભ મળે છે, કે ભાઈ આજે 10 રૂપિયા ભાવ છે તો તમારા 1,000માં 100 યુનિટ આવે, કાલે એ ભાવ 20 રૂપિયા થઈ ગયો તો તમને યુનિટ 50 આવે છે, તમારું જોખમ ઘટી ગયું. એ રીતે 5 રૂપિયા થઈ ગયો તો તમને 200 યુનિટ આવે છે. તો એ એક એવરેજ થાય, એની જે સરેરાશ પ્રાઇસ છે એ ઘટી જાય, એ SIP થયું,
1: સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન.
0: સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે થયું સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં શું છે કે તમારી જોડે આકસ્મિક કોઈ વડીલો પારજીત કંઈ ભાગ આવ્યો, કે તમને બોનસ આવ્યું, કે તમને ઇન્સેન્ટિવ આવ્યું, તો એ પૈસા એક સાથે ન રોકતા, કારણ કે બજાર તેજીમાં હોય ને એ દિવસે તમે રોકો અને પછી બજાર ઘટી ગયું તો તમને બીજા 3 વર્ષ રાહ જોવી પડે. તો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એ છે કે તમે લિક્વિડ ફંડમાં એ પૈસા, જે એક સાથે આવેલા પૈસા, એમાં નાખો અને દર મહિને કે અઠવાડિયે કે રોજ તમને જેવી અનુકૂળતા હોય એ પૈસા તમારા ઇક્વિટીમાં જાય, તો દરેક ભાવનો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો લાભ મળે. અને સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન છે જેની આપણે આગળ વાત કરી.
1: ઉમેશભાઈ, આપણે અવારનવાર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ સાયબર ફ્રોડ, તો ઘણા લોકો આ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતી વખતે જાણે અજાણે લિંક ઓપન કરે છે અથવા તો કોઈ મેસેજનો રિપ્લાય કરે છે અને એ સાયબર ફ્રોડનો ભોગ બને છે, તો તેના માટે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ?
0: સોશિયલ મીડિયાથી બને એટલા દૂર રહેવું જોઈએ, સીધું એક જ એનો સચોટ ઉપાય તો એ છે. પણ કોઈ પણ અજાણ્યા નંબર ઉપર

0: કોઈ પણ જાતનો મેસેજ આવે તો આપણા કામનો નથી એવું સમજી અને એને ડિલીટ મારી દેવું. જો કોઈ તમારા કામનો મેસેજ હશે, તમને કંઈ હશે, કોઈ દુનિયામાં આજે એવું છે કે દુનિયામાં કોઈ કોઈને કશું મફત આપતું નથી, એક સમજી લેવું પડે. એટલે વગર કોઈ લોભ કરે આપણા ફાયદાનું કંઈ છે જ નહીં, આપણી મહેનત જે છે એ આવશે, કોઈને કશું મળી નથી જતું. એવા લોકોને આરટીઓ ચલણની ફાઇલો ગઈ છે કે જેની પાસે સાધન જ નથી, બરાબર, એને પણ એપીકે ફાઇલ જે હમણાં બહુ ચાલ્યું હતું .એપીકે,
1: જેની પાસે વ્હીકલ
0: વ્હીકલ નથી, એને આરટીઓનું ચલણ આપે તો એને શેના માટે ખોલવું જોઈએ? એટલે આવી જે ચીજો છે, અજાણ્યા ફોનથી નંબરથી આવેલી કોઈની પણ ફાઇલ કોઈએ ખોલવી નહીં, એ એક સાદો નિયમ છે. અને આ બધું વોટ્સએપ પર જ ચાલે છે, ઈમેલમાં આવે છે, મેસેજીસમાં પણ આવે છે, પણ એવું આપણું કશું જ પણ કોઈ છે નહીં, આપણું સગું નથી કોઈ આપણને આપી દે, એટલે એને ડિલીટ કરવી જોઈએ. આગળ જતાં સરકારે એવું કીધું છે કે કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, સમજો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે, તમારી બેંક છે, તમારી જીએસટી ડિપાર્ટમેન્ટ છે, એ લોકોને ફોન નંબર ઉપયોગ જ નથી. એ લોકો એસબીઆઈ હોય તો એસબીઆઈ બેંક હોય, પછી આરબીઆઈ લખે છે તો આરબીઆઈ બેંક લખે છે, તો નંબર ઉપરથી કોઈ આરબીઆઈના નામે કોઈ ફાઇલ આવે તો એ ખોલવાની નહીં, એ એક સિમ્પલ નિયમ રાખવો જોઈએ.
1: ઉમેશભાઈ, હાલમાં તો ભારતમાં શેરબજાર છે તેનો પણ વિકાસ ઉત્તરોત્તર અપકમિંગ ગ્રાફ જ છે, તો શેરબજાર અને ઘણા બધા લોકો શેરબજારની ટીપ મિત્ર મારફતે મળે, વોટ્સએપ મારફતે મળે, ઇન્સ્ટાગ્રામ મારફતે મળે કે કોઈ કોમન પ્લેટફોર્મ પર મળે, તો એ શેરબજારની ટીપ સાંભળી શેર કરેલી ટીપને આધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શેરબજાર એક તરફથી ગ્રોથ કરી રહ્યું છે અને સાથે સાથે એક બીજો પણ કન્સેપ્ટ છે કે પૈસાદાર અને શ્રીમંત આ બે વચ્ચેનો તાત્વિક તફાવત શું છે?
0: એમાં એવું છે કે લોટરીની ટિકિટ લો અથવા તો કોઈ તમને બે ચાર તમને માર્કેટમાંથી અત્યારના તમે કરતા નહીં હો પણ ફ્યુચર અને ઓપ્શન, લોકોને જલ્દીથી પૈસાદાર થઈ જવું છે એટલે ફ્યુચર અને ઓપ્શન રમે, એ લોકોને સ્ટ્રેટેજી ખબર નથી. અને આની અંદર એવું બજાર શેરબજારમાં એવું કહેવાય કે ગાડો કમાય ને ડાયો ગુમાવે, એટલે આ લોકો જે બાકીના લોકો તમને ટીપ આપે કે તમને બે ચાર લોટ લેવાનું કહે, પણ અત્યારનું શેરબજાર એ ફોરેનની મૂડી ઉપર આધારિત બજાર થઈ ગયું છે. એફઆઈઆઈ નીકળી જાય બજારમાંથી તો બજારમાં નરમાઈ આવી જાય છે. આપણા ઇન્સ્ટિટ્યુશન્સ બહુ મજબૂત છે, પણ એમ કોઈના ટીપ આપવાથી કે કોઈ બે ચાર લોટ કરવાથી કદાચ આકસ્મિક પૈસો બની જાય, પણ જે રીતે પૈસો આવે છે એવું કહેવાય એટલાથી ડબલ સ્પીડે જતો પણ રહે છે. તો પૈસાદાર થવાનું કદાચ નસીબના જોરે કોઈ માણસ થઈ જાય, પણ એ દરેક પૈસાદાર માણસ શ્રીમંત નથી થઈ શકતો. શ્રીમંતાઈ જે છે એ પૈસાને કેટલું સાચવીને રાખે છે. લક્ષ્મીજી ખૂબ ચંચળ છે, લક્ષ્મીજીનું ધ્યાન ન રાખો તો ક્યારે હાથમાંથી સરકી જાય છે એ આપણને ખબર પડતી નથી. એટલે લક્ષ્મીજીને આપણે બહુ માન આપીને સાચવવી પડે છે. શ્રીમંત એ પૈસા જે પણ કમાયા છે એનું એવું વ્યવસ્થિત આયોજન કરે છે. એક ફિનાન્શિયલ ટર્મિનોલોજી છે કોલ્ડ ફિનાન્શિયલ ફ્રીડમ ઇન્ડિપેન્ડન્સ. તો ફિનાન્શિયલ ફ્રીડમ એ છે કે હું કે તમે જે કામ કરીએ છીએ એ વન ફાઇન મોર્નિંગ આપણે એમ નક્કી કરીએ કે આ કામ નથી કરવું, તો પણ આપણા લિવિંગ સ્ટાન્ડર્ડમાં કોઈ ફેર ના પડે એટલી મૂડી આપણે વ્યવસ્થિત રોકાણ કર્યું હોય કે જેનું વળતર આપણને આવે છે, એ માણસ શ્રીમંત છે. શ્રીમંત માણસ પૈસા વધારે આવવાથી એના ખર્ચા વધારતો નથી. પૈસાદાર માણસ જેવા થોડા પૈસા બન્યા તો ગાડી બદલી નાખશે, ફર્નિચર બદલી નાખશે, ફ્લેટ બદલી નાખશે, અને પૈસા ઘટી ગયા તો ફરી પાછો એ સ્ક્વેર ઝીરો પર આવીને જૂના ફ્લેટમાં આવે ને નવી ગાડી વેચીને જૂની ગાડી લે. શ્રીમંત માણસ એનું લિવિંગ સ્ટાન્ડર્ડ જે પોતાનું જીવન નિર્વાહ છે એ એવી રીતે આયોજન કરે છે કે એના આવક અથવા એના પૈસાથી એના જીવનમાં કોઈ મોટો ફેર પડતો નથી અને એનું વ્યવસ્થિત

0: વ્યવસ્થિત આયોજન કરી અને એ પૈસાનીમાંથી આવક એટલી પેદા કરે કે જેના રોજિંદા કામમાંથી એની આવક થઈ જતી હોય છે.
1: શ્રોતા મિત્રો, આપણા જીવનમાં નાણાકીય આયોજનનું શું મહત્વ છે તેની માહિતી આપવા માટે કંપની સેક્રેટરી તરીકે પ્રેક્ટિસ બજાવી રહેલા ઉમેશભાઈ વૈદ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા, તેને માટે ઉમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર. મને પણ આનંદ થયો. શ્રોતા મિત્રો, અમે હું પણ ઈચ્છું છું કે દરેક જણ આવી રીતે સરસ પૈસાનું આયોજન કરી અને પોતાનું જીવન જે છે એ સુખમય આનંદમય બનાવે. ધન્યવાદ. થેન્ક યુ.
2: નાણાકીય આયોજન વિશે કંપની સેક્રેટરી ઉમેશ વૈદ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપે સાંભળી.
3: મિત્રો, તમને કોઈના પણ માટે પ્રેમ હોય, લાગણી હોય, તો એ કોઈને કોઈ રીતે જતાવતા તો હશો ને? કોઈ ગિફ્ટ કે કોઈ ફ્લાવર્સ આપીને, માન હોય તો પગે લાગીને કે એમની વાત માનીને. આ વખતે તિરંગા માટે આપણા દિલમાં જે આદર છે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે જે જુસ્સો છે, એ દર્શાવવા માટે તિરંગો જરૂરથી લહેરાવીએ અને એની સાથેની સેલ્ફી પણ harghartiranga.com પર અપલોડ કરીએ. તો મિત્રો, આ સાથે જ હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો વિદાય આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ
4: અને ઉર્વી શાહને.
5: આવજો, ફરી મળીશું.
3: કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ માટેના આપના પ્રતિભાવો અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે
6: નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.
3: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

નિરાલી જાનીને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી વિનોદ જોશીની સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. સાંજે 7 વાગ્યાથી આકાશવાણી પરથી તેનું પ્રસારણ કરાશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ તથા સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રકો જાહેર કર્યા. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. સરકારે જમ્મુ કાશ્મીરમાં 18 કરોડ 60 લાખ રૂપિયાના 3 વિરાસત સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. અને હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શનની બધી ચેનલો પર હિન્દીમાં પ્રસારણ બાદ અંગ્રેજી સંસ્કરણ પર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરાશે. એક અગત્યની જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે

0: સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સાંજના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 5:45 પ્રસારિત કરાશે. જ્યારે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે સવારના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 6:45 પ્રસારિત કરાશે. દેશમાં આવતીકાલે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. ભારતીય વાયુસેનાના 2 MI-17 હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરાશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: लाल किले में होने वाले इस समारोह में पहली बार वंदे मातरम का सामूहिक गायन किया जाएगा. राष्ट्रीय कैडेट कोर यानी NCC के कैडेट और माई भारत के स्वयंसेवक वंदे मातरम का गायन करेंगे. इसके बाद राष्ट्रगान होगा. यह भव्य कार्यक्रम राष्ट्रीय गीत वंदे मातरम की 150 साल पुरानी गौरवशाली विरासत को याद करने और वर्ष 2047 तक विकसित भारत के निर्माण में युवा शक्ति की ऊर्जा, आकांक्षाओं और महत्वपूर्ण योगदान का उत्सव मनाने के लिए आयोजित किया जा रहा है. इस समारोह में सेना, नौसेना और वायुसेना के करीब 2500 कैडेट और माई भारत के स्वयंसेवक हिस्सा लेंगे. इस समारोह में देश के अलग अलग क्षेत्रों से करीब 5000 विशेष अतिथियों को भी लाल किला में आमंत्रित किया गया है. इनमें PM विश्वकर्मा योजना के कारीगर, PM मुद्रा योजना की महिला उद्यमी, PM स्वनिधि योजना के रेहड़ी पटरी वाले और भारत टैक्सी के टैक्सी चालक शामिल हैं. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: સરકારે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે ઉજવવામાં આવનાર 80મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી NCR ક્ષેત્રના PM વિશ્વકર્મા લાભાર્થીઓને વિશેષ મહેમાનો તરીકે આમંત્રણ આપ્યું છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે લાભાર્થીઓને સન્માન અને પ્રશંસાના પ્રતીક તરીકે સ્મૃતિચિહ્નો પણ આપવામાં આવશે. આમંત્રિત લાભાર્થીઓ PM વિશ્વકર્મા હેઠળ આવરી લેવાયેલા 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા છે, જેમાં દરજી, સુથાર, સુવર્ણકાર, લુહાર, તાળા બનાવનાર વગેરેનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૈનિકોને સંબોધન કરશે. તેમનું સંબોધન સાંજે 5:10 આકાશવાણીના FM ગોલ્ડ અને ઇન્દ્રપ્રસ્થ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રક જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે આજે 301 શૌર્યચંદ્રકોની યાદી જાહેર કરી છે, જેમાં 272 પોલીસ અને 29 અગ્નિશમન સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા, ગુના અટકાવવા અથવા ગુનેગારોને પકડવામાં અસાધારણ હિંમત દર્શાવવા બદલ શૌર્યચંદ્રકો એનાયત કરવામાં આવે છે. 301 શૌર્યચંદ્રકોમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના કર્મચારીઓ માટે 197, જમ્મુ કાશ્મીરના 51, ઉત્તર પૂર્વના 12 અને અન્ય ક્ષેત્રોના 41 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 92 રાષ્ટ્રપતિ ચંદ્રકો પણ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ સેવા માટે 83, અગ્નિશમન સેવા માટે 4, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ સેવા માટે 3 અને સુધારાત્મક સેવા માટે 2નો સમાવેશ થાય છે. ઉપરાંત 664 પ્રશંસનીય સેવાચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ સેવાના 606, અગ્નિશમન સેવાના 28, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 18 અને સુધારાત્મક સેવાના 12 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય તપાસ પંચ CBIના 21 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક અને મેરિટોરિયસ સર્વિસ માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. 6 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક એનાયત કરાયા છે.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ પર ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને અત્યાચારો સામે લડનારાઓને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ વિભાજનથી પ્રભાવિત તમામ લોકોની હિંમતને યાદ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ દિવસ આપણા રાષ્ટ્રમાં સંવાદિતા અને ભાઈચારો જાળવવાના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને સાથે મળીને આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવા કરવા તરફ આગળ વધીએ. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે 14 ઓગસ્ટ 1947 એ

0: ઇતિહાસના સૌથી ક્રૂર પ્રકરણોમાંના એકનો સાક્ષી બન્યો, જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અમાનવીય યાતના સહન કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ દિવસ આપણને ભારતના વિભાજનની દુર્ઘટનાની યાદ અપાવે છે, જેણે લાખો પરિવારોના જીવનને ઊંડા દુઃખ, વિસ્થાપન અને અનિશ્ચિતતાથી ભરી દીધા હતા. વિભાજન વિભિષિકા દિવસ અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ કે અવસર પર રાજધાની દિલ્હી સહિત દેશભર મેં વિભિન્ન કાર્યક્રમ આયોજિત કિયે જા રહે હૈં. 2021 મેં સરકાર ને હર વર્ષ 14 અગસ્ત કો વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ કે રૂપ મેં મનાને કા નિર્ણય લિયા થા. વિભાજન ને લાખો લોગો કો પ્રભાવિત કિયા ઓર અપને પીછે ગહરે ઘાવ છોડે. વિભાજન કે કારણ કરીબ 2 કરોડ લોગ પ્રભાવિત હુએ. યહ દિવસ સામાજિક વિભાજન ઓર વૈમનસ્ય કો દૂર કરને તથા શાંતિ, સદભાવ ઓર એકતા કી ભાવના કો મજબૂત કરને કી આવશ્યકતા કી ભી યાદ દિલાતા હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB-એ સંયુક્ત આરબ અમીરાતથી ભાગેડુ ડ્રગ માફિયા વિરેન્દ્રસિંહ બસોયાને પરત લાવવા ખાતરી કરી છે. તેમણે કહ્યું કે આ નશીલા પદાર્થ સામે સરકારની શૂન્ય સહિષ્ણુતા નીતિમાં એક નવો સીમાચિહ્ન છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં 18 કરોડ 60 લાખ રૂપિયાના 3 વારસા સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોને પુનઃસ્થાપિત કરવાનો અને પ્રદેશની વારસાગત પ્રવાસન ક્ષમતાને મજબૂત કરવાનો છે. જમ્મુ કાશ્મીરમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોના સંરક્ષણ, પુનઃસ્થાપન અને પ્રોત્સાહન માટેના સરકારના વ્યાપક પ્રયાસોનો આ પ્રથમ ભાગ છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, વિદર્ભ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં પણ ભારે વરસાદની સ્થિતિ રહેવાની સંભાવના છે. આ સાથે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, બિહાર, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. સાંજે 7 વાગ્યાથી આકાશવાણી પરથી તેનું પ્રસારણ કરાશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ તથા સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રક જાહેર કર્યા. આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. સરકારે જમ્મુ કાશ્મીરમાં 18 કરોડ 60 લાખ રૂપિયાના 3 વિરાસત સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. અને હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરાશે. આ સંબોધન દૂરદર્શનની તમામ ચેનલ્સ પર હિન્દીમાં પ્રસારિત થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના સંબોધનનું અંગ્રેજી સંસ્કરણ પણ પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ તેનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ દૂરદર્શનની તમામ

આમ પ્રાદેશિક ચેનલ પર કરાશે. અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. આ પહેલા મુખ્યમંત્રીએ આજે અમરેલીમાં પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરમાં દર્શન પૂજા કરી

0: સમર્થ વ્યાયામ મંદિરના મેદાનમાં યોજાનાર આ શસ્ત્ર પ્રદર્શન અમરેલી વાસીઓ 16 ઓગસ્ટ સુધી નિહાળી શકશે. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે તિરંગા યાત્રાને દેશની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા તિરંગાનું ગૌરવ ગણાવી સાથે જ શ્રી સંઘવીએ રાષ્ટ્રધ્વજને કરોડો દેશવાસીઓનું ગૌરવ અને સ્વાભિમાન ગણાવ્યો હતો.
1: ઘરો પર જો તો ભી તિરંગા, દુકાનો પર જો તો ભી તિરંગાઓ, આજ દર્શાવે છે કે આણંદ જિલ્લાના મારા યુવાન સાથીઓ એ દેશના વીર જવાનો પ્રત્યે, એમના પરિવારો માટે, વીર શહીદો માટે તમે સૌ લોકો આજે એક જ ધૂન પર માં ભારતીના નારા જોડે આપણે આપણી દેશના વીર જવાનોને સલામી આપતા આ યાત્રા દરમિયાન આ ધ્વજ આપણી શાન છે. આ ધ્વજ ઊંચો લહેરાવો જોઈએ.
0: બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં ઠાકોર બોર્ડિંગ ખાતેથી શરૂ થયેલી ત્રિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગ પર ફરી પોલીસ મથક પહોંચી હતી. શહેરના અનેક સ્થળ પર લોકોએ ત્રિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. દેશના 80મા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ દરમિયાન યોજાયેલી ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરમાં વરસાદ વચ્ચે પણ શ્રી બબલભાઈ મહેતા આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા મંગલ ભારતી લોકશિક્ષણ અને કૃષિ મહાવિદ્યાલયમાં ત્રણેય વિભાગમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

એક અગત્યની જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સાંજના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 5:45 પ્રસારિત કરાશે. જ્યારે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે, જેના કારણે સવારના પ્રાદેશિક સમાચાર 7:10ની જગ્યાએ 6:45 પ્રસારિત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદમાં ગોરડકા ગામમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી. વહેલી સવારે સ્થાનિક ખેડૂત અલ્પેશ કળથિયાના ખેતરમાં પહોંચી તેમણે પંચસ્તરીય મોડેલમાં ઉભા વિવિધ પાકનું નિરીક્ષણ કર્યું. સાથે ખેડૂતો સાથે વાત કરી તેમણે ગાયનું દૂધ દોહી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની તંદુરસ્તીની સાથે ખેતીની આવક વધારવા ખેડૂતોને આહવાન કર્યું હતું. રાજ્યમાં હાલ 6 પ્રણાલી સક્રિય હોવાથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દરમિયાન વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે. જ્યારે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આવતીકાલ માટે વરસાદનું યલો એલર્ટ રહેશે. આજે અને 17 તથા 16 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર કે દાસે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 5:45 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 1151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. દરમિયાન સમગ્ર વ્યારા દેશભક્તિના રંગમાં રંગાયું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત, ધારાસભ્ય કુંવરજી હળપતિ, મોહન કોકની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ વેળાએ પોલીસ પ્લાટુન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમ પણ યોજાયા હતા.

તાપીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સોનગઢના સાદડવેલ ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વ્યારા ખાતે 3,31,00,000 રૂપિયાના ખર્ચે નવનિર્મિત આધુનિક લાયબ્રેરી સ્ટડી હોલનું પણ ઇ લોકાર્પણ કર્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળે તે હેતુથી શરૂ કરાયેલા આ હોલમાં એક સાથે કુલ 225 વિદ્યાર્થી ભણી શકશે. જિલ્લામાં ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને કુદરતી આફતના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી અને સંવેદનશીલ કામગીરી હાથ ધરાઈ. આફતની આ પડોમાં વિવિધ વિભાગની ટુકડીએ સ્થળ પર સર્વે પૂર્ણ કરીને સરકારની જોગવાઈ મુજબ સહાયની ચૂકવણી કરી હતી. જિલ્લામાં માનવ મૃત્યુના 7 કેસમાં તમામ કાર્યવાહી પૂર્ણ થતા 28,00,000 રૂપિયાની સહાય લાભાર્થી પરિવારને અપાઈ. જ્યારે પશુધનને થયેલા નુકસાનના 3 કેસમાં 1,12,400 રૂપિયા, ઘર વખરીના નુકસાન બદલ રોકડ સહાય યોજના હેઠળ 281 લાભાર્થીને કુલ 14,05,000 તેમજ મકાનો માટે 7,83,100 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. જિલ્લામાં ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગના વિવિધ પ્રાથમિક સામૂહિક આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા સઘન દેખરેખ અને રોગચાળો નિવારણ કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા પાણીનું ક્લોરિનેશન પરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે સર્વે કરીને તાવના લક્ષણ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વાલોડ ઘટકના ટોકરવા અને દેલવાડા 2 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કલેક્ટરે દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ લાભાર્થીઓને નિયમિતપણે અપાતા લાભની ચકાસણી કરી. આ ઉપરાંત તેમણે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને અપાતા નાસ્તાની ગુણવત્તાની પણ તપાસ કરી હતી. હમણાં જ આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: Pradesh Chief Minister N. Chandrababu Naidu and Minister P. Narayana in connection with alleged irregularities in the land pooling scheme for the development of Amravati. A bench headed by Chief Justice Suryakant clarified that its decision in the matter would have no bearing on other cases which should be decided on their own merits. The bench remarked that political battles should not be fought in courts and disposed of the petition challenging the July 15 order of the Andhra Pradesh High Court at Amravati. India has dispatched the first tranche of the 20 metric ton relief supplies to Colombia to support the ongoing post-earthquake recovery efforts. In a social media post, External Affairs Minister Dr. S. Jaishankar said the assistance includes medicines and medical equipment, temporary shelter and hygiene support, and other essential items needed in the aftermath of the disaster. He noted that India stands in solidarity with the people of Colombia during these difficult times. Benchmark domestic equity indices ended marginally lower on the last trading day of the week. The Sensex dropped 71 points to close at 78,009, while the Nifty dipped 30 points to settle at 24,366. In Orissa, 2 days of incessant rain have triggered a fresh flood threat in northern parts of the state, with several rivers swelling rapidly and crossing danger levels. Our correspondent reports the flood situation is grim in several parts of northern Orissa. Flood water is spreading into low-lying areas, roads are submerged and swollen rivers are cutting off connectivity. With more rainfall forecast, residents in low-lying and riverbank areas have been advised to remain alert. And that is the end of this news bulletin.
1: Akashwani Bhuj, prastut chhe aajna mukhya samachar. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. સાંજે 7 વાગ્યાથી આકાશવાણી પરથી તેનું પ્રસારણ કરાશે. સરકારે સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ તથા સુધારાત્મક સેવાઓના 1057 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો જાહેર કર્યા. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ગુજરાત પોલીસના 19 અધિકારીઓ અને જવાનોના નામ જાહેર. યાદીમાં પૂર્વ કચ્છ પોલીસના 2 અધિકારીઓનો સમાવેશ. જિલ્લામાં 28 ઓગસ્ટ 2026 સુધી હથિયારબંધી જાહેર કરાઈ, તેમજ જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી. જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતા વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ, તેમજ સરકારી કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો. 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગઈકાલે મુંદ્રા ખાતે ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં સાથિયા ફિલ્મનું આ ગીત. સંગીત એ આર રહેમાનનું, શબ્દરચના ગુલઝારની.

અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં છે ચલતે ચલતે ફિલ્મનું ગીત. સંગીત છે જતીન લલિતનું, શબ્દરચના જાવેદ અખ્તરની.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ કભી અલવિદા ના કહેના ફિલ્મનું આ ગીત. સ્વર છે શફકત અમાનત અલી, શંકર મહાદેવન અને સાથીઓનો. સંગીત શંકર અહેસાન લોયનું, શબ્દરચના જાવેદ અખ્તરની.

ગજની ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થયો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 5:45 મિનિટે પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખી વિકસિત ગુજરાતના નિર્માણનું આહ્વાન કર્યું. અમદાવાદની 16 GMERS હોસ્પિટલ ખાતે સ્થાયી તબીબી મંડળની રચના કરવા રાજ્ય સરકારનો નિર્ણય. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે અમરેલીમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી. વહીવટીતંત્રની વિશેષ તૈયારી. અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે વરસાદનો યલો એલર્ટ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરાશે. આ સંબોધન દૂરદર્શનની તમામ ચેનલ્સ પર હિન્દીમાં પ્રસારિત થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના સંબોધનનું અંગ્રેજી સંસ્કરણ પણ પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ તેનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલ પર કરાશે. આ ઉપરાંત આકાશવાણી પોતાની સંબંધિત પ્રાદેશિક ચેનલ પર રાત્રે 9:30 વાગે રાષ્ટ્રપતિશ્રીના સંબોધનનું પ્રાદેશિક ભાષાના સંસ્કરણનું પ્રસારણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનું આહ્વાન કર્યું. 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશમાં શ્રી પટેલે સૌ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશની આઝાદી અપાવનારા વીર શહીદો અને નામી અનામી સ્વાતંત્ર્ય વીરોનું સ્મરણ કરીને તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા. શ્રી પટેલે કહ્યું કે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બન્યું છે. શ્રી પટેલે વર્ષ 2047 સુધીમાં રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 75% સુધી લઈ જવાની નેમ પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવનારા સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેકનોલોજી મુખ્ય પરિબળ બનવાની છે, એ વાત નિશ્ચિત છે. ટેકનોલોજીના અને ઉભરતા ક્ષેત્રમાં ગુજરાત મહત્વના ખેલાડી તરીકે ઉભરી આવ્યું હોવાનું પણ પોતાના સંદેશમાં શ્રી પટેલે ઉમેર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે 14 ઓગસ્ટ 1947ના દિવસને દેશના ઇતિહાસનો સૌથી કરુણ દિવસ ગણાવ્યો. શ્રી પટેલે કહ્યું, આઝાદી મેળવવા દેશે ચૂકવેલી મોટી કિંમતનું સ્મરણ રહે તે માટે વર્ષ 2021થી દેશભરમાં આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે.
1: એ સમયે થયેલી હિંસા અને અત્યાચારમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય પરિવારો વિખરાઈ ગયા. આપણે જે પ્રકારે સ્વતંત્રતા વીરોને યાદ કરીએ છીએ તે જ રીતે વિભાજન વિભીષિકાના દિવસે વિભાજનનો ભોગ બનેલાને શ્રદ્ધાંજલિ આપવાનો પણ અવસર છે.
0: ઉલ્લેખનીય છે કે વર્ષ 1947

0: વિભાજન દરમિયાન પોતાના જીવ ગુમાવનારા અને અસહ્ય પીડા સહન કરનારા તમામ લોકોને સમગ્ર દેશમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. અમદાવાદની સોલા ગુજરાત તબીબી શિક્ષણ અને સંશોધન મંડળી GMERS હોસ્પિટલમાં સ્થાયી તબીબી મંડળની રચના કરાશે. રાજ્યના વિદ્યા સહાયકો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગ 3ના શિક્ષકો અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCના વર્ગ 3 અને 4ના કર્મચારીઓની રજૂઆત બાદ આ નિર્ણય કરાયો હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું. તેમણે કહ્યું, આ મંડળની રચનાથી કર્મચારીઓને સ્વાસ્થ્ય કારણોસર આંતર જિલ્લા બદલી માટે જરૂરી તબીબી પ્રમાણપત્ર અને અભિપ્રાય સરળતાથી મળશે. તેના કારણે બદલી સંબંધિત તેમની રજૂઆત અને અરજીઓનો નિકાલ ઝડપથી આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે લેવાયેલી લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં પસંદગી પામેલા કુલ 39,225 ઉમેદવાર પૈકી પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે. જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પછીથી બોલાવાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં ધ્વજવંદન કરશે.
1: રાજ્યભરમાં વિવિધ મંત્રીઓ અને કલેક્ટર્સની ઉપસ્થિતિમાં આવતીકાલે 15 ઓગસ્ટે દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. તે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદમાં, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તાપીમાં, કેબિનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, કુંવરજી બાવળીયા ભાવનગરમાં, તો નરેશ પટેલ વલસાડમાં, અર્જુન મોઢવાડિયા જામનગરમાં, ડોક્ટર પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં અને રમણ સોલંકી અરવલ્લીમાં ધ્વજવંદન કરશે. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ ઈશ્વરસિંહ પટેલ નર્મદામાં, પ્રફુલ પાનશેરિયા ભરૂચમાં અને રીવાબા જાડેજા બોટાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાશે. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.

0: રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા સૌને અપીલ કરી તેમજ યુવાનોને કેફી પદાર્થથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
1: આપણા આજુબાજુના કોઈ ભી વિસ્તારમાં આ પ્રકારની માહિતી મળે તો પોલીસને સંપર્ક કરીને એવા લોકોને પકડાવવામાં મદદ કરશો કે નહીં? અને આપણા વડોદરાને વધુ સુરક્ષિત બનાવવા માટે આપણે ડ્રગ્સ મુક્ત આવનારા દિવસોમાં થવા માટે આજની આ તિરંગા યાત્રા એ વર્ષો વર્ષ સુધી યાદ રહેવાની છે.
0: અગાઉ શ્રી સંઘવી આણંદમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. સુરેન્દ્રનગરમાં નિવૃત્ત રેલ કર્મચારી મંડળ દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રામાં રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને સુરક્ષા જવાનો જોડાયા હતા. બીજી તરફ કચ્છના ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. આ પ્રસંગે શ્રી અમૃતિયાએ યુવાનોને દેશની અમૂલ્ય મૂડી ગણાવીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો.

રાજ્યમાં હાલ 6 પ્રણાલી સક્રિય હોવાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આગામી 19 તારીખ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા

0: માં વરસાદનો યલો એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: કલ કે લીએ 15 ઓગસ્ટ ઇસમે દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા હૈ તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલી ઇસમે યલો વાર્નિંગ કે સાથ આઇસોલેટેડ પ્લેસેસ મે હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ. ફિશરમેન ભાઈ કે લીએ આજ વાર્નિંગ દિયા ગયા હૈ.
0: મહીસાગરમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા સંતરામપુર માર્ગ પર હરિગઢના મુવાડા ગામ પાસે એક કાર અને દૂધના વાહન વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર દાહોદના 3 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે કારમાં ફસાયેલા વ્યક્તિને કાટમાળ તોડી બહાર કઢાયા છે. આ અંગેની જાણ થતાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ વડા સફીન હસને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સ્વતંત્રતા દિવસના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. અધિક પોલીસ મહાનિદેશક અમિત કુમાર વિશ્વકર્મા અને હથિયારી નાયબ પોલીસ અધિક્ષક બહાદુર સિંહ અભયસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલથી સન્માનિત કરાશે. આ સિવાય 17 પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ એનાયત કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રજાજો સંદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખી વિકસિત ગુજરાતના નિર્માણનું આહ્વાન કર્યું. અમદાવાદની 16 GMERS હોસ્પિટલ ખાતે સ્થાયી તબીબી મંડળની રચના કરવા રાજ્ય સરકારનો નિર્ણય. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે અમરેલીમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી. વહીવટીતંત્રની વિશેષ તૈયારી. અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે વરસાદનો યલો એલર્ટ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના કાર્યક્રમમાં આજે શૈલેષ ગીરી બાવાના કંઠે પ્રાચીન ભજન આપ સાંભળશો. આરંભે સાંભળીએ ભવાનીદાસની આ રચના.

મીરાબાઈની રચના આપ સાંભળી રહ્યા હતા શૈલેષ ગીરી બાવાના કંઠે. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:15 સિંધીમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગે આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરાશે. આ સંબોધન દૂરદર્શનની તમામ ચેનલ્સ પર હિન્દીમાં પ્રસારિત થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના સંબોધનનું અંગ્રેજી સંસ્કરણ પણ પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ તેનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલ પર કરાશે. આજરોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ગાંધી માર્કેટથી શરૂ થયેલી આ યાત્રા મુખ્ય માર્ગો પર ફરીને ઝંડાચોક ખાતે સંપન્ન થઈ હતી. ઝંડાચોક ખાતે નાગરિકોને સંબોધતા મંત્રીશ્રીઓએ દેશની આઝાદીના શહીદોને નંદન કરી યુવાનોને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું. આ યાત્રામાં સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ, ગાંધીધામ મેયર, ધારાસભ્યો, કલેક્ટર તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. માર્ગમાં વિવિધ જ્ઞાતિ સમાજો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંજારના વરસામેડી ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ તાલુકા કક્ષાની તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે માતરમના નારાઓ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર નામી અનામી સપૂતોને યાદ કરી નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ તિરંગાને આપણી આન બાન અને શાન ગણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ યાત્રા જિલ્લા પંચાયત પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કચ્છ જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલે મુંદ્રા ખાતે સ્થિત ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે આન બાન અને શાન સાથે ઉજવાશે. આ ભવ્ય સમારોહમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરશે. તૈયારીઓના આખરી ઓપ આપવા ગઈકાલે કલેક્ટર અનિલ રાણાવસિયાની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું હતું, જેમાં પોલીસ પરેડ અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી પ્રોટોકોલ મુજબ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયા દ્વારા તારીખ 28-8 સુધી સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રતિબંધાત્મક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) મુજબ જિલ્લામાં હથિયારબંધી લાગુ કરાઈ છે, જેનું ઉલ્લંઘન કરનારને 4 માસથી 1 વર્ષ સુધીની કેદ અને દંડની સજા થશે. આ ઉપરાંત જિલ્લાના તમામ સેવા સદનો, પોલીસ કચેરીઓ, મહાનગરપાલિકા અને સરકારી કચેરીઓના 100 મીટરની ત્રિજ્યામાં વગર પરવાનગીએ 4 કે તેથી વધુ વ્યક્તિઓ

ભેગા થઈને ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ, રેલી, સરઘસ કે આવેદન પત્ર આપવા પર મનાઈ ફરમાવાઈ છે. સાથે જ કલેક્ટર કચેરી, ન્યાયાલય અને સરકારી કચેરીઓની આસપાસ જનતાને ભોળવીને અનધિકૃત વચેટિયા તરીકે કામ કરતા તથા પૈસા પડાવતા ઈસમોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ હુકમો સરકારી ફરજ પરના કર્મચારીઓ, ગૃહરક્ષક દળ, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા અને સરકારી આયોજનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદે દેશની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કચ્છમાં ધરતીના પેટાળમાં સતત સડવડાટ યથાવત રહ્યો છે, જેના કારણે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ખાવડાથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક 4:46 3.2 તીવ્રતાનો આંચકો આજે નોંધાયો છે. કચ્છમાં છેલ્લા એક સપ્તાહમાં ભૂકંપનો આ ચોથો આંચકો નોંધાયો છે. ભુજના કુકમા નજીક ખાતરોડ ડુંગર બિરાજતા દેશદેવી આશાપુરા માતાજીના મંદિરે પરંપરાગત મેળો યોજાયો હતો. આ મેળામાં ભુજ, માધાપર અને આસપાસના ગામોમાંથી હજારો ભાવિકો ઉમટ્યા હતા. મેળાના દિવસે વહેલી સવારે ઝરમર વરસાદ વરસતા અમી છાંટણાની પરંપરા જળવાઈ હતી. રામનાથ બાપુના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિથી હોમ, હવન અને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ તળેટીમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પધ્ધર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, આજે આપણે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે આ યુવાણી કાર્યક્રમ સાંભળી રહ્યા છીએ ત્યારે આજનો આપણો ઇન્ટરવ્યૂ એવો છે કે જેની અંદર આપણને ડૉક્ટર કાંતિ ઠેસિયા કહેવાના છે રાષ્ટ્રના વિકાસમાં અલગ અલગ માધ્યમોની ભૂમિકા કઈ અને શું હોઈ શકે. તો ચાલો દોસ્તો સાંભળીએ ડૉક્ટર કાંતિ ઠેસિયાને.

બહુરત્ન વસુંધરા એવી આ પૃથ્વી પર કોઈપણ દેશના વિકાસમાં માધ્યમોની ભૂમિકા મહામૂલી હોય છે. નાગરિક, પરિવાર અને સમાજના સર્વાંગીણ વિકાસમાં સિંહ ફાળો આપીને માધ્યમો વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરવા માટે પણ મથે છે. નેટચેટ અને વોકીટોકીના આ આધુનિક યુગમાં મુદ્રણ માધ્યમો, રેડિયો, ટેલિવિઝન અને ઇન્ટરનેટ વગેરેનો શૂન્યાવકાશ તો કલ્પનાતીત જ છે. આપણા રાષ્ટ્રમાં પણ આઝાદી પશ્ચાત સમૂહ માધ્યમોએ વિકાસની હરણ ફાળ ભરી છે. પ્રારંભે પ્રિન્ટ મીડિયા તો અગ્રેસર હતું જ, ત્યારબાદ બહુજન હિતાય બહુજન સુખાયના મુદ્રાલેખ સાથે રેડિયોએ અને સત્યમ શિવમ સુંદરમના સુવર્ણસૂત્ર સાથે ટેલિવિઝને સ્વાયત્તા સંગ્રામના વર્ષો પછી ખાનગીકરણને લીલી ઝંડી આપીને વિકાસનો ઇતિહાસ રચી દીધો છે. ઉમેરણમાં સંદેશાવ્યવહાર અને સંચાર માધ્યમોની ક્રાંતિ, જેની પ્રગતિ કદાચ દિનદુની રાત ચોગુની છે. માસ મીડિયામાં નવા આયામોનો આવિષ્કાર સાથે જ જૂના જોગીની લુપ્તતા કે નામશેષતા વિશે દહેશત ઊભી થાય, પણ પ્રત્યેક માધ્યમની પોતાની આગવી ઓળખ, પહોંચની પાબંદી અને જનજરૂરિયાતના વિકલ્પો થકી આવું કદી બન્યું નથી અને બનશે નહીં. જગ સમસ્તનો માધ્યમ ઇતિહાસ આની ગવાહી છે. અલબત્ત સમૂહ માધ્યમો હવે સામાજિક માધ્યમો એટલે કે સોશિયલ સાઇટ, સોશિયલ મીડિયાની વિભાવના થકી આપણા સૌના એક પરિજનનું સ્થાન જમાવવા માંડ્યા છે, ત્યારે સમૂહ માધ્યમોનું રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન અંગેનું ચિંતન અત્રે પ્રસ્તુત છે. માધ્યમો એટલે માહિતી અને મનોરંજનનો મહાસાગર. જનરંજન થકી જ્ઞાનવર્ધન વડે વધતી વ્યક્તિની કાર્યક્ષમતા અને કૌશલ્ય અંતે તો રાષ્ટ્રની ઉત્પાદકતાનો આંક ઊંચો લાવવામાં પરોક્ષ પ્રદાન બક્ષે છે. માધ્યમો થકી દૂરવર્તી શિક્ષણની સંકલ્પના સુપેરે સાકાર થતાં જ સાક્ષરતાનો દર સુધરવા માંડ્યો છે.

અને મિત્રો, શિક્ષિત રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર, બરાબર ને? આપણો દેશ ખેતી પ્રધાન છે. ઋષિ અને કૃષિ સંસ્કૃતિના રંગે રંગાયેલા રાષ્ટ્રમાં અંદાજે 70% વસ્તી ગ્રામ વિસ્તારોમાં વસે છે. 100% વીજળીકરણ તો થયું નથી. નિરક્ષરતા નામ

ની સૂચના કે માહિતી જન જન સુધી પહોંચાડીને એ ક્ષેત્રોની પ્રગતિની પારાસિસી પણ માસ મીડિયાએ ઉચેરી અંબાવી છે. અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો, ખોટી માન્યતા, ગેરસમજો નાબૂદ કરવામાં અને અજ્ઞાનનો અંધકાર હટાવી જ્ઞાનદીપ પ્રગટાવવામાં માધ્યમો બન્યા છે દેશના સંત્રી, સૌરાષ્ટ્રના મસાલચી, ગ્રામ જીવન સુધારણા અને જનજાગૃતિના માર્ગદર્શક અને પથદર્શક પણ. અખબારો, મેગેઝિનોના વધારા કે પૂરતી વિશેષ આવૃત્તિ તેમજ રેડિયો, ટેલિવિઝન અને ઓનલાઈન નેટના જીવંત પ્રસારણો અને મોબાઈલની માયાજાળથી જનજીવન હવે વંચિત રહી શકે તેમ નથી. એશિયાડથી આરંભાયેલા દૂરદર્શનનું વિસ્તરણ આજે ક્યાં જઈને પહોંચ્યું છે? વિકાસની કેડી પર આગળ કદમ કરવા માટે આમ જનતા પાસે કેટલા વિકલ્પો છે? તો બીજી તરફ વિકાસના માર્ગમાં અવરોધક પરિબળોને દૂર કરવા, લોક પ્રશ્નોને વાચા આપીને પ્રગતિના પંથમાં સહભાગી થવાર્થે જનભાગીદારી કે લોક હિસ્સેદારી પણ માસ મીડિયા મંચસ્થ કરાવી આપે છે. બદલાતા સામાજિક વલણો કે પરિપ્રેક્ષ્યમાં ફેરફાર સાથે તાલ મિલાવતા આ માધ્યમો માણસોનું પોઝિટિવ બ્રેઇન વોશિંગ કરી આપે છે તે પણ વિચારવું રહ્યું. માધ્યમો થકી રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક સંસ્થાઓની કાર્યપદ્ધતિની તુલનાત્મક માહિતી મળતા ખાસ કરીને વિકાસશીલ રાજ્ય કે રાષ્ટ્રના સુકાનીઓની પસંદગી કરતી વેળા મતદાતાને યથોચિત મોભીના ધુરાધારણી માટે બુદ્ધિગમ્ય અને તર્કજન્ય વિકલ્પો હાથવગા થાય છે. દેશના પ્રાણ પ્રશ્નો જેવા કે વસ્તી વિસ્ફોટ, બેરોજગારી અને મોંઘવારીના નિયંત્રણમાં સમૂહ માધ્યમો મહત્તમ સંભવિત નિર્દેશો આપે છે. સમૂહ માધ્યમો કથા, શિબિરો, સેમિનારો, ખેલકૂદ આદિમાં તો જીવન સુર પુરાવે જ છે, સાથે સાથે રાજનેતાઓના જનતાજોગ સંબોધનો થકી નેશનલ પ્રોગ્રેસ ગ્રાફની સાથે સિદ્ધિના સર્વોચ્ચ શિખરે કઈ રીતે સહિયારા પુરુષાર્થ થકી પહોંચવું તેની ભાવિ રૂપરેખા અને માહિતી મંથન થકી આમ આદમીને નૈતિક બળ અર્પે છે. સમૂહ માધ્યમો વિવિધ કલા, કસબ અને હુનરને મંચ પૂરો પાડી તેમજ કલા સંવર્ધન અને ઉત્તમ જાળવણી થકી આપણી અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખે છે. લોક સાહિત્ય અને સંસ્કૃતિના આ દૂતો વિકાસના પ્રહરી બનીને લોક પ્રશ્નોના ઉકેલનો દિશા નિર્દેશ કરતા સમસ્યાની સંસદ બને છે. તો લોક રંગે પણ રંગાઈ જાય છે. તિથિ, તહેવારો, વ્રતો, ઉત્સવોની અનેરી ઉજવણી થકી આરોગ્ય સેવા અને જન સુખાકારીની જાળવણી માટે જનસંચાર થકી તંદુરસ્ત રાષ્ટ્રના ઘડતરના તબીબો બનતા માધ્યમો હવામાન સમાચાર આપીને ખેડૂત ભાઈઓ અને માછીમારોને વર્તારાના દિશા સૂચનો પણ કરે છે. તો બીજી તરફ અનાજની કેટલીક જણસી, ફળફળાદી, શેર બજારના ભાવો, ગાડીઓ, વિમાનોનો સમય, આરક્ષણ, જનહિતની કેટલીક અગત્યની સૂચનાઓ, યાદીઓ, રોજગાર કારકિર્દીની માર્ગદર્શક સૂચનાઓ અને કાર્યક્રમો, સ્વરોજગારના નીત નવા નુસખા થકી વિકાસ કૂચમાં પોતાની મહત્તા સિદ્ધ કરે છે. રાષ્ટ્રના વિકાસમાં જનતાનો દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ તથા આપસી કોમી એખલાસ, શાંતિ, સદભાવ અને ભાઈચારાની લાગણી એ પાયાના પથ્થર સમાન છે એ આપણે સૌ જાણીએ છીએ. આ પાયાના પથ્થરોની બુલંદ ઇમારત ચણી આપનાર સમૂહ માધ્યમો રાષ્ટ્રના શિલ્પી અને દેશના ઘડવૈયા બને છે. પરંતુ યુદ્ધ, માનવસર્જિત આફતો કે કુદરતી પ્રકોપ જેમ કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, રોગચાળો કે અશાંત તણાવભરી પરિસ્થિતિ જેવા કટોકટીના કપરા સમયમાં માધ્યમોનો તો કોઈ વિકલ્પ જ નથી. આપણી 1979ની મચ્છુ હોનારત વિશે BBCએ રાત્રે બુલેટિન વહેતા કર્યા તો પછી તરતથી બચાવ અને રાહત કાર્યોના દોરનો ધમધમાટ શરૂ થયો. અલબત્ત રાષ્ટ્રના વિકાસ પથ પર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગ્રેસર રહેનાર રાહબર, રેડિયો, ટેલિવિઝન, નેટ કે પ્રેસના વિષયોચિત સંદર્ભો કે ઉદાહરણો ટાંકીએ તો અગણિત છે, પણ સમયની પાબંદી છે. તેવી જ રીતે સિક્કાની બીજી બાજુ પણ જોઈ શકાય તેમ નથી, કેમ કે રાષ્ટ્રના વિકાસમાં માધ્યમો કઈ રીતે બાધારૂપ કે આડખીલી રૂપ બને છે તે મુદ્દા જ અવિચારણીય છે. હા, માધ્યમોના વિવિધ સ્વરૂપોમાં આપસી પડકાર અને પારસ્પરિક આહવાન અવશ્ય છે. પડદા પર આવતી, પ્રલોભન આપતી વિજ્ઞાપનો કે હિંસા, સેક્સ અને જાતીય ઉત્તેજનાને ભડકાવતા કાર્યક્રમો તેમજ જાહેર ખબરોના ખરાબ પરિણામો માટે તેનું આંધળું અનુકરણ કરનાર દર્શક અધિક ઉત્તરદાયી છે. સ્વિચ, રિમોટ, માઉસ, બટન્સ અને કીબોર્ડની ચાંપો તો શ્રોતા દર્શકોની આંગળીના ટેરવે હોવાથી માધ્યમનું વરવું કે ગરવું સ્વરૂપ જોવું, જાણવું, માણવું તે તો ભાવુકને જ વિવેકાધીન હોય છે ને. પ્રજાસત્તાક પ્રદેશમાં ચોથી જાગીર
તેમજ કાનના પડદે કે સિલ્વર સ્ક્રીન છોટે મોટે પડદે પર ખુલ જા સિમસિમ સમા 24 કલાક

રાતે દિવસ અહર્નિશમ સેવામહેનો ધ્વનિનાદ કરતા ખબરોના ખજાના અને માહિતી મનોરંજનના મહારથી એવા માધ્યમો રાષ્ટ્રની વિકાસ કૂચની આહલેક જગાવતા આપણને પણ સાથે જોડે છે આ પ્રગતિ યાત્રામાં હરપલ. જો કૃષિ અને ઉદ્યોગો અર્થતંત્રનું હાડ પિંજર હોય તો પ્રચાર પ્રસાર સંચાર માધ્યમો તેની રક્તવાહિનીઓ સમાન ગણાય. તંદુરસ્ત સર્વાંગીણ રાષ્ટ્ર વિકાસ માટે કાર્યક્ષમ અને પર્યાપ્ત સમૂહ માધ્યમોની ઉપલબ્ધિ અગત્યની ભૂમિકા ભજવી રહેલ છે. યુગ પરિવર્તનની સાથે સાથે માનવીની જીવન જરૂરિયાતો વધી છે, જીવન ધોરણ ઊંચા ગયા છે. આ પરિવર્તનના પ્રહરી બનીને ઉભર્યા છે પ્રચાર પ્રસાર માધ્યમો. યંત્ર વિજ્ઞાન વિકાસથી અદ્યતન સમાજને સંદેશાવ્યવહારની અત્યાધુનિક સુવિધાઓ સુપેરે સાંપડી છે. સર્વ ક્ષેત્રે પ્રત્યાયન વધુ સુગમ અને સગવડ સમેત થતાં સામાજિક અને આર્થિક વિકાસની ગતિને વેગ મળ્યો છે. વીજાણુ ક્ષેત્રના વિકાસ અને અવકાશ સંશોધન ક્ષેત્રે જોકે હજુ ઘણું કરવાનું બાકી છે, પરંતુ માહિતી વિસ્ફોટના આ યુગમાં પ્રતિપળ કંઈ નવું થતું રહે છે, નવું શોધાતું રહે છે અને આપણને તે સાંપડતું રહે છે. વિકાસના ફળ સ્વરૂપે આપણે આ મંથન કરીએ છીએ ત્યારે જ કોઈ નવી શોધ થઈ હોય તેવું પણ બને. જાણે રાષ્ટ્રના વિકાસમાં અણમોલ યોગદાન આપતી સામૂહિક જનસંપર્ક માધ્યમોની આલબેલનો પોકાર આજના આ ફલક પર ગઈકાલ લાગે છે પુરાણી, આવતીકાલે નવું દર્શન, નવું સર્જન, નવી વાણી.

અને ફિલ્મ બોર્ડરના આ ગીત બાદ સાંભળીએ ફિલ્મ રાઝીનું આ સુંદર મજાનું ગીત, જેના શબ્દો છે ગુલઝારના, સંગીત છે શંકર એહસાન લોયનું અને સ્વર છે આલિયા ભટ્ટ, સુનિધિ ચૌહાણ અને સાથીદારોનું.

0: તો યુવા દોસ્તો, ફિલ્મ રાજીના આ ગીત સાથે દેશભક્તિ ગીતોની આ શૃંખલા અહીં સંપન્ન કરીએ.
1: દોસ્તો, આવા જ સુંદર મજાના વિચારો સાથે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે તમારા જ નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની સાથે યુવાણી આકાશવાણીમાં. ત્યાં સુધી આવજો. બબાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને મારા સૌ ભારતવાસીઓ કે જે દેશમાં વસે છે અથવા તો NRI છે, એવા તમામ ભારતવાસીઓને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.
2: યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

મીડિયમ વેવ 373.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો રાષ્ટ્રજોગ સંદેશ, પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં.

0: રાષ્ટ્રને સંબોધશે. સ્વતંત્રતા દિવસ પર દિલ્હી મેટ્રોની સેવાઓ સવારે 4 વાગે તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. વસ્તી ગણતરી 2027 માટે સરકારે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી. ભૂકંપ પ્રભાવિત કોલંબિયાને ભારતે 20 મેટ્રિક ટન રાહત સામગ્રી મોકલી. અને FIBA ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપમાં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત આધુનિક વિકાસના માર્ગ પર અગ્રેસર છે. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશ વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજે ભારતમાં કોઈપણ વ્યક્તિ સપનું જોવે છે અને તેને પૂરું પણ કરે છે. તેમણે ઉમેર્યું કે દરેકમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.
1: આત્મનિર્ભરતા બઢ રહી હૈ. સ્વયં સહાયતા સમૂહ કી 10 કરોડ સે અધિક મહિલા સદસ્ય હે. 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનાને કા લક્ષ્ય તય કિયા ગયા થા. ઇસ લક્ષ્ય કો પ્રાપ્ત કિયા જા ચુકા હે. આપ હમારે દેશ 3 કરોડ મહિલાઓ કો નઈ લખપતિ દીદી બનાને કે લક્ષ્ય કી ઓર અગ્રસર હે. મુદ્રા યોજના કે તહેત સહાયતા પ્રાપ્ત કરને વાલે ઉદ્યમીઓ મે લગભગ 2/3 લાભાર્થી મહિલા હે.
0: સુશ્રી મુર્મુએ ભારતના વ્યાપક ડિજિટલ માળખા પર પણ ભાર આપ્યો.
1: હમારે દેશ મે વિશ્વ કા સબસે બડા ઓર સબસે અચ્છા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કિયા ગયા હે. ગાંવ કી છોટી છોટી દુકાનો મે તથા રેડી પટરી પર ભી ડિજિટલ પેમેન્ટ્સ હો રહે હે. વિશ્વ મે આધરે સે અધિક રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારત મે હો રહે હે. હમારે દેશવાસીઓ ઓર સરકાર ને મિલકર ડિજિટલ ક્રાંતિ કા ઉદાહરણ વિશ્વ સમુદાય કે સામને પ્રસ્તુત કિયા હે.
0: રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આતંકવાદી અને તેનું સંરક્ષણ કરનાર દેશને કડક જવાબ અપાશે. સમગ્ર દેશ આવતીકાલે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. ભારતીય વાયુસેનાના 2 MI-17 હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે 21 તોપોની સલામી પણ આપવામાં આવશે. પુષ્પવર્ષા પછી પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરશે. સાંભળીએ એક અહેવાલ.
2: लाल किले में होने वाले इस समारोह में पहली बार वंदे मातरम का सामूहिक गायन किया जाएगा. इसके बाद राष्ट्रगान होगा. यह भव्य कार्यक्रम राष्ट्रीय गीत वंदे मातरम की 150 साल पुरानी गौरवशाली विरासत को याद करने और वर्ष 2047 तक विकसित भारत के निर्माण में युवा शक्ति की ऊर्जा आकांक्षाओं और महत्वपूर्ण योगदान का उत्सव मनाने के लिए आयोजित किया जा रहा है. इस समारोह में सेना, नौसेना और वायुसेना के करीब 2500 कैडेट और माई भारत के स्वयं सेवक हिस्सा लेंगे. इस समारोह में देश के अलग अलग क्षेत्रों से करीब 5000 विशेष अतिथियों को भी लाल किला में आमंत्रित किया गया है. इनमें पीएम विश्वकर्मा योजना के कारीगर, पीएम मुद्रा योजना की महिला उद्यमी, पीएम स्वनिधि योजना के रेहड़ी पटरी वाले और भारत टैक्सी के टैक्सी चालक शामिल हैं. दिल्ली पुलिस ने समारोह को लेकर सुरक्षा के व्यापक इंतजाम किए हैं. विभिन्न सुरक्षा एजेंसियों के करीब 15,000 जवानों को तैनात किया गया है और 1,000 CCTV कैमरे लगाए गए हैं. इसके अलावा देशवासियों में देशभक्ति की भावना को बढ़ाने के लिए देश भर में 343 प्रमुख स्थानों पर प्रस्तुतियां भी आयोजित की जा रही हैं. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: સ્વતંત્રતા દિવસ પર સવારે 4 વાગે દિલ્હી મેટ્રોની સેવાઓ તેના તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન DMRCએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપનારા ખાસ મહેમાનો, આમંત્રિતો અને સામાન્ય લોકોની અવરજવરને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. DMRCએ જણાવ્યું કે નિયમિત આવક સેવા શરૂ ન થાય ત્યાં સુધી મેટ્રો સેવાઓ દિવસના નિર્ધારિત સમયપત્રક મુજબ બધી લાઇનો પર 30 મિનિટની ફ્રીકવન્સી પર કાર્યરત રહેશે. લાલ કિલ્લા, જામા મસ્જિદ અને દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશનો સ્વતંત્રતા દિવસ ઉજવણી સ્થળના સૌથી નજીકના સ્ટેશનો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના કલાકારો, દક્ષિણ મધ્ય ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર અને સંગીત નાટક અકાદમીના કલાકારોના જૂથ સાથે વાતચીત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે કલાકારોની કલાકૃતિઓ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્રતા દિવસના સ્વાગત સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં અમૃત ઉદ્યાન ઉનાળુ વાર્ષિક સંસ્કરણ 2026ના ઉદઘાટનમાં હાજરી આપી. અમૃત ઉદ્યાન રવિવારથી આવતા મહિનાની 15મી તારીખ સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. બગીચો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5 વાગે થશે. જાળવણી માટે ઉદ્યાન બધા જ સોમવારે બંધ રહેશે. आ समाचार

આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ. આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, સાંગલી તેમજ રત્નાગીરીમાં તિરંગા યાત્રાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ તેમજ જાહેર પ્રતિનિધિઓએ ભાગ લીધો. તો યવતમાલમાં 250 ફૂટ લાંબા અને મિરાજમાં 150 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ. બીજી તરફ ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણેક સહાયે અગરતલામાં આયોજિત તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોને, ખાસ કરીને જેનઝી યુવાનોને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવી રાખવા અને ભાગલાના પીડાદાયક ઇતિહાસને યાદ રાખવા અપીલ કરી હતી.

0: ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલની કચેરીએ 2027ની વસ્તી ગણતરી માટે પરિવાર અનુસૂચિત માટે પ્રશ્નાવલીને સૂચિત કરી છે. પ્રશ્નાવલીમાં 40 પ્રશ્નોની યાદી છે, જેમાં માતા પિતાની વિગતો, આધાર, મોબાઈલ નંબર, બેંક ખાતાઓની કુલ સંખ્યા, કાર્યસ્થળની મુસાફરી, ધર્મ અને જાતિનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરી શાસન વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ સાધન છે, જે આગામી દાયકા માટે ભારતના વિકાસ આયોજન માટે પાયો પૂરો પાડે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે ચમોલી જિલ્લાના પીપલકોટી વિસ્તારમાં સુરંગ દુર્ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને બાકીના ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો. તેમણે જિલ્લા હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને ઘાયલોની તબિયત વિશે પૂછપરછ કરી.
1: जो यहाँ पर घटना हुई है उसके कारण से ऐसा अनुमान यहाँ पर बताया गया कि 22 लोग कुल काम कर रहे थे, उसमें से 3 लोगों को छोड़ के बाकी सभी लोग रेस्क्यू हो गए हैं और जो गंभीर रूप से घायल हैं उनको यहाँ एडमिट किया है अस्पताल में और कुछ लोगों के लिए बेस में भी बात की गई है कि बेस में अगर जिनको भेजना है बेस में भेजा जाएगा और एम्स ऋषिकेश में भी सारी व्यवस्थाएं वहाँ की गई है. यहाँ पर बचाव के लिए और खोजबीन के लिए सभी प्रकार की एजेंसियां यहाँ पर हैं. हमारा प्रयास है कि सभी को जल्दी से जल्दी निकाला जाए.
0: આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપી અને પોલીસની ટીમો તેમજ અન્ય ટેકનિકલ અને નિષ્ણાંત ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલ છે. ભૂકંપ પછીના પુનર્વસન પ્રયાસોને ટેકો આપવા માટે ભારતે કોલંબિયાને 20 મેટ્રિક ટન રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આ સહાયમાં દવાઓ અને તબીબી ઉપકરણો, કામચલાઉ આશ્રય અને સ્વચ્છતા સહાય અને આપત્તિ પછી જરૂરી અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં કોલંબિયાના લોકો સાથે ઉભું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 8 સુવર્ણ, 7 રજત અને 1 કાંસ્ય સહિત 16 ચંદ્રક જીતનાર ભારતીય સેનાના ટુકડીના સભ્યો સાથે વાતચીત કરી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ ભારતીય સંરક્ષણ દળોની મજબૂતી, ઇચ્છાશક્તિ અને દ્રઢ વિશ્વાસની પ્રશંસા કરી. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા એફઆઈબીએ અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપનો આજે બીજો દિવસ છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે પ્રથમ મુકાબલામાં ચીને શ્રીલંકાને 103-55 હરાવ્યું, જ્યારે બીજા મુકાબલામાં કતાર સામે ઈરાનનો 94-69 વિજય થયો. આજે રમાયેલા ત્રીજા મુકાબલામાં કોરિયાએ કઝાકિસ્તાનને 95-68 હરાવ્યું. આજે ભારત જાપાન સામે પોતાની પ્રથમ મેચ રમી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત આધુનિક વિકાસના માર્ગ પર અગ્રેસર, આતંકવાદીઓને પણ કડક સંદેશ અપાયો. સમગ્ર દેશ આવતીકાલે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધશે. સ્વતંત્રતા દિવસ પર દિલ્હી મેટ્રોની સેવાઓ સવારે 4 વાગે તમામ ટર્મિનલ સ્ટેશનોથી શરૂ થશે. વસ્તી ગણતરી 2027 માટે સરકારે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી. ભૂકંપ પ્રભાવિત કોલંબિયાને ભારતે 20 મેટ્રિક ટન રાહત સામગ્રી મોકલી અને ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: પ્રાર્થના કરો કે એ ઝંડા એસે હી લહેરાતા રહે, હમ હમેશા સ્વતંત્ર રહે ઓર યે સ્વતંત્રતા પર્વ.

ખૂબ શુભેચ્છાઓ. આઝાદીના 8 દાયકા આ વર્ષે ગૌરવભેર પૂરા કરીને શતાબ્દી વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. દેશને આવી મહામૂલી સ્વતંત્રતા અપાવનાર, આઝાદીના લડવૈયાઓ, દેશ માટે વીરગતિ વહોરનાર નામી અનામી અનેક સ્વતંત્ર વીરોને વંદન કરું છું. એમણે આપેલી એ વિરાસતના સન્માન અને દેશના સ્વાભિમાન સાથે દુનિયાના દેશો સમક્ષ એક વિશિષ્ટ છબી ભારતે મૂકી છે. આઝાદી માટે ખપી જનાર વીરોનો મંત્ર હતો દેશ માટે મરી ફીટવાનો, રાષ્ટ્ર કાજે સમર્પિત રહેવાનો. આજે જન જનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી દેશ માટે જીવી જાણવાનો અને રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર ગુંજે છે. દેશની વિરાસતોનું ગૌરવ કરવાના અનેક અવસરો પણ શ્રી મોદી સાહેબે આપણને આપ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે. વિરાસતોના ગૌરવ સાથે વિકાસની નિત નવી ઊંચાઈઓ આપણે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં વિરાસત બી વિકાસ બીથી પાર કરી છે. તેમણે વિકસિત ભારત 2047ના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મુખ્ય આધાર ગણાવ્યા છે. આપણે પણ ગુજરાતમાં આ 4 પિલરના સશક્તિકરણ માટે અનેક આયામો પાર પાડ્યા છે. ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદ લોકોને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને સેચ્યુરેશન એપ્રોચથી 100% લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યા છીએ. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે. ડેટા, એઆઈ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલી બનાવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે. આવી હોનહાર યુવા શક્તિના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો વડાપ્રધાનશ્રીએ મક્કમ નિર્ધાર કર્યો છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને નશ્યત કરવા જાહેર પરીક્ષા સુધારા વિધેયક તાજેતરમાં સંસદે પારિત કર્યું છે. ટેકનોલોજીનો પારદર્શી ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે. અન્નદાતા ખેડૂતોના હિતોને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતો પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. એટલું જ નહીં, કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપીને સરકાર ખેડૂતોની હામી બની છે. સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે, તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાની નેમ છે. 5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બનીને પરિવારોને આર્થિક આધાર પૂરો પાડે છે. ઉદ્યોગ ક્ષેત્રે સી સ્ટાર્ટઅપ અને સહકારી ક્ષેત્રે મહિલા મંડળીઓને પણ પ્રોત્સાહનો પૂરા પાડવાના છે. આવનાર સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેકનોલોજી મુખ્ય પરિબળ બનવાની છે, એ વાત નિશ્ચિત છે. ટેકનોલોજીના અને ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રયાસોથી ગુજરાતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે. આના પરિણામે નવા MSME અને નવા ઉદ્યોગ માટે આત્મનિર્ભરતાની તકો ઊભી થઈ છે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની આગવી દિશા આપી છે. ગામડું હોય કે નગર, દરેક વ્યક્તિ અને સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવાયજ્ઞ તેમણે આદર્યો છે. ગુજરાતમાં એ જ માર્ગે ચાલીને વોકલ ફોર લોકલથી ગ્રામીણ ઉદ્યોગો, હસ્તકલા, વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે. વાયબ્રન્ટ સમિટની સફળતાના પગલે વિશ્વના દેશોના ઉદ્યોગ રોકાણકારો ગુજરાત આવ્યા છે. હવે લોકલ એસ્પિરેશન અને ગ્લોબલ એમ્બિશનના ધ્યેય સાથે આપણી પ્રાદેશિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મૂકી છે. એ માટે 4 વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પાર પાડી છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળ્યું છે. ફ્યુચર રેડી અને આવનાર ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સથી ગુજરાતની ઇમેજને સમય અનુરૂપ પોલિસી રિફોર્મ અને પોલિસી ફ્રેમવર્કથી
વધુ ઉજળી બનાવી છે।

0: નવી ઉદ્યોગ નીતિ 2026 અને ડેટા સેન્ટર પોલિસી, શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી જાહેર કરીને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપ્યો છે. ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન ક્ષેત્રથી લઈને કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક સેવા ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે. બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારા પર સરકારે ખાસ ભાર મૂક્યો છે. કોઈ પણ કારણોસર શિક્ષણ અધવચ્ચેથી છૂટી ગયું હોય તેવા બાળકોને શોધી શોધીને શાળામાં પ્રવેશ આપવાનું અભિયાન ઉપાડ્યું છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર આપીએ છીએ. અભ્યાસ, આહાર, આરોગ્ય અને આવાસથી અર્નિંગ વેલ, લિવિંગ વેલ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય આપણે સાથે મળીને પાર પાડવો છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકોની આરોગ્યની સુખાકારીની ચિંતા કરી છે. પીએમ જય યોજના હેઠળ ગુજરાતમાં 10 લાખ સુધીની સહાય સરકાર આપે છે. આયુષ્યમાન ભારત વય વંદના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને માથે પાકી છતના નિર્ધાર સાથે ગરીબોને પાકા મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. ગુજરાતમાં 16 લાખ પરિવારોને પાકા આવાસ મળ્યા છે. વંચિતોને વરિયતાના મંત્ર સાથે આદિજાતિ બાંધવો અને આદિજાતિઓને પણ વિકાસના લાભો પહોંચાડવા વનબંધુ કલ્યાણ યોજનાનો સફળતાથી અમલ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસને આપણે પ્રાથમિકતા આપી છે. મિશન લાઇફ, એક પેડ માં કે નામ, કેચ ધ રેઇન જેવા અભિયાનોથી આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પર્યાવરણ સુરક્ષા સાથે દેશાભિમાનની પ્રતિબદ્ધતા સાકાર કરવી છે. આ માટે 9 ઓગસ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. આવા રાષ્ટ્રહિતના અભિયાનોમાં આપણે અગ્રેસર રહીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધીએ. આપણને તો સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવીએ તે પહેલાં 2035માં એક મોટી તક મળવાની છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થશે. આપણે સૌ સાથે મળીને એ અવસરને વિકાસના અમૃતકાળ સાથે વિકસિત ભારત માટેનો સુવર્ણકાળ બનાવીએ. ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
1: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાજોગ સંદેશ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ કર્મા ફિલ્મનું આ ગીત. સ્વર મોહમ્મદ અઝીઝ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓનો. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દરચના આનંદ બક્ષીની.

0: 356.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગ સંદેશનો ગુજરાતી ભાવાનુવાદ હવે આપ સાંભળશો.
1: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. હવે થોડા જ કલાકો બાદ આપણા દેશની સ્વાધીનતાના 80મા વર્ષનો શુભારંભ થશે. દેશ વિદેશમાં રહેતા તમામ ભારતીયો આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. આપણો તિરંગો આપણી સ્વાધીનતાનું પ્રતીક છે, તેને આપણે સંપૂર્ણ ગૌરવ સાથે ફરકાવીએ છીએ. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત માતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત થઈ તમામ દેશવાસીઓ સ્વતંત્ર ભારતના ભાગ્યના નિર્માતા બન્યા. આપણે ભારતના લોકો આપણા સપનાઓને સાકાર કરવાની તકોનો ઉપયોગ કરી શકીએ અને ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની ભાવનાથી કાર્ય કરીએ, આ જ સ્વતંત્રતાની સાચી સાર્થકતા છે.

છે. નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિકાસ માટે તત્પર વૈજ્ઞાનિકો અને ઇજનેરો, આરોગ્ય સેવામાં કાર્યરત ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ, મહેનતુ શ્રમિકો અને અન્નદાતા ખેડૂતો સૌ પોતાના પ્રયત્નોથી રાષ્ટ્ર નિર્માણ કરી રહ્યા છે. પ્રતિભાવાન ખેલાડીઓ, શિલ્પકારો તથા કલાકારો, માર્ગદર્શક બુદ્ધિજીવીઓ, ખાનગી અને જાહેર ક્ષેત્રની ટીમોના કર્મઠ સભ્યો, જનહિતમાં સેવા આપતા જનપ્રતિનિધિઓ, ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા ન્યાયાધીશો અને કર્મચારીઓ, કર્તવ્યનિષ્ઠ નાગરિક સેવકો, અર્થવ્યવસ્થામાં યોગદાન આપતા નાના મોટા તમામ રોકાણકારો, નિસ્વાર્થ સમાજ સેવકો અને સ્વચ્છતા અભિયાનના અગ્રણી કાર્યકર્તાઓ, આપણા તમામ સફાઈ મિત્રો દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અન્ય ક્ષેત્રોમાં સક્રિય અસંખ્ય દેશવાસીઓ તેમજ બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત કર્તવ્યોનું પાલન કરતા તમામ નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું તે તમામની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. ત્રણેય સેનાના જવાનો, તમામ સશસ્ત્ર પોલીસ દળો અને પોલીસ કર્મીઓની કર્તવ્ય નિષ્ઠા માટે હું તેમની વિશેષ પ્રશંસા કરું છું. વિશ્વના મંચ પર ભારતનું માન સન્માન વધારનારા પ્રવાસી ભારતીયો અને વિદેશોમાં દૂતાવાસોમાં કાર્યરત આપણા દેશવાસીઓની પણ હું પ્રશંસા કરું છું. પ્રિય દેશવાસીઓ, સ્વાધીનતાની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. અંત્યોદયની ભાવના સાથે આપણો સંકલ્પ છે કે વિકાસનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે. આપણી સમૃદ્ધ વિરાસત અને સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોને અપનાવીને આપણે આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. વયમ રાષ્ટ્રે જાગૃયામ, આ વૈદિક વાક્ય આપણને પ્રેરણા આપે છે કે આપણે રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહીએ. આપણા સ્વતંત્ર સંગ્રામમાં સંઘર્ષ કરનારા અલગ અલગ વિચારધારાના લોકોનું લક્ષ્ય એક જ હતું, ભારતની સ્વતંત્રતા. સ્વદેશી આંદોલન દરમિયાન વંદે માતરમ જન જનનું ગીત બની ગયું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસંખ્ય દેશવાસીઓ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયા. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સમાજ સુધારણા તથા રાષ્ટ્ર નિષ્ઠાના ઉચ્ચ આદર્શો પ્રસ્તુત કર્યા. ભારત માતાની તે તમામ મહાન સંતાનોને હું સાદર નમન કરું છું જેમના આદર્શોના માર્ગે ચાલીને આપણો દેશ સ્વતંત્ર થયો અને આગળ વધ્યો. આજે 14 ઓગસ્ટના દિવસે આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે તે લાખો દેશવાસીઓને યાદ કરીએ છીએ જેઓ વિભાજન સાથે જોડાયેલી હિંસામાં માર્યા ગયા અથવા વિસ્થાપનના ત્રાસની કરુણ પરિસ્થિતિ સહન કરવા માટે મજબૂર થયા. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને શરણાર્થી બનવું પડ્યું અને ભાગલાની વિભીષિકા સહન કરવી પડી. તેમ છતાં તેમણે પોતાની ઓળખ છોડી નહીં. જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો તે સમયે દેશના વિભાજનના ગંભીર પરિણામો સાથે સાથે 550થી વધુ રજવાડાઓને નવ સ્વતંત્ર ભારત સાથે જોડવાનું પણ એક અસાધારણ પડકાર હતું. સરદાર પટેલે રાજાશાહી વ્યવસ્થાઓનો અંત લાવીને તેમનું સ્વતંત્ર લોકશાહીમાં વિલીનીકરણ કર્યું. એક કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી આધુનિક ભારતની એકતાના શિલ્પકાર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન સ્મૃતિને હું સાદર નમન કરું છું. પ્રિય દેશવાસીઓ, ભારતના લોકો દ્વારા નિર્મિત આપણું બંધારણ નાગરિકોની ભાગીદારી પર આધારિત છે. લોકશાહીની જનની ભારતભૂમિના નિવાસીઓમાં જનભાગીદારીની ભાવના સદીઓથી રહેલી છે. આ ભાવનાને નવી ઉર્જા સાથે આપણા દેશવાસીઓ આગળ વધારી રહ્યા છે. રાષ્ટ્રીય અભિયાનોને જનભાગીદારીથી આગળ વધારવામાં આવી રહ્યા છે. આ આપણા લોકશાહીની પ્રેરણાદાયક સિદ્ધિ છે. પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિની ગરિમા આપણા બંધારણનું મુખ્ય આદર્શ છે. આજે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપી રહ્યા છે. તેનાથી મારો વિશ્વાસ વધુ મજબૂત થાય છે કે આજના ભારતમાં દરેક વ્યક્તિ મોટા સપના જોઈ પણ શકે છે અને તેમને સાકાર પણ કરી શકે છે. આપણા બંધારણમાં કાર્યપાલિકા, ધારાસભા તથા ન્યાયપાલિકાની જવાબદારીઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જનપ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ ધારાસભામાં જન આકાંક્ષાઓને વ્યક્ત કરે. કાર્યપાલિકાની ફરજ છે
કે જનહિત

મહાત્મા ફુલે અને ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફુલેએ સામાજિક ન્યાય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સમાનતાના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. તેમના આદર્શો અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં વંચિત વર્ગોને આગળ વધારવાના લક્ષ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓના શિક્ષણ ક્ષેત્રમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત થયા છે. 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં સફળતા મળી છે. વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ યોજના પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લગભગ 69 કરોડ ખાતાધારકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે. તેમાં 32 કરોડથી વધુ મહિલા ખાતાધારકોનો સમાવેશ થાય છે. 80 કરોડ લોકો માટે નિઃશુલ્ક રેશનની વ્યવસ્થા દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 60 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કિસાન સન્માન નિધિ તથા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી, ડેરી, મરઘી ઉછેર, મત્સ્યપાલન અને મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ખેડૂત ભાઈ બહેનોને સહાય મળી છે. વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે સાંસ્કૃતિક આત્મબળ પર આધારિત વિકાસ ગતિશીલ અને સ્થાયી હોય છે. આજે દેશમાં એ ચેતના વધુ મજબૂત બની રહી છે કે સાંસ્કૃતિક ગૌરવની ભાવના દેશની સંપ્રભુતાને આત્મિક શક્તિ પ્રદાન કરે છે. આપણા પૂર્વજોએ જ્ઞાન, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, આધ્યાત્મ અને સદાચારની અમૂલ્ય વિરાસત આપણને સોંપી છે. આપણે વિરાસત અને વિકાસના સમન્વય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણા દેશમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. ગામડાની નાની નાની દુકાનોમાં તથા લારી ગલ્લાઓ પર પણ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે. વિશ્વમાં થતા રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહારોમાં 1/2થી વધુ વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે. આપણા દેશવાસીઓ અને સરકારે સાથે મળીને ડિજિટલ ક્રાંતિનું ઉદાહરણ વિશ્વ સમુદાય સમક્ષ રજૂ કર્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારે જનકલ્યાણની સુવિધાઓ પારદર્શક રીતે જન જન સુધી પહોંચાડી છે. આપણા દેશમાં ધોરીમાર્ગ, જળમાર્ગ, રેલવે અને હવાઈ માર્ગના રૂપમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. તેનાથી નવા ઉદ્યોગો માટે તકો ઊભી થઈ રહી છે, નવા રોજગારનું સર્જન થઈ રહ્યું છે તથા રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. પ્રિય દેશવાસીઓ, વિશ્વના અનેક વિસ્તારોમાં યુદ્ધ અને અસ્થિરતાની અસર તમામ દેશો પર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ આપણા દેશની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતિએ વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહી છે. આર્થિક અનુમાનો અનુસાર ભારતનો વિકાસ દર વિશ્વના સરેરાશ વિકાસ દરની સરખામણીએ બમણાથી વધુ રહેશે. આત્મનિર્ભર ભારત અભિયાનથી આપણી આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો આધાર વધુ મજબૂત થયો છે. આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધવાની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં પણ ભારત વિશ્વસ્તરે અગ્રણી યોગદાન આપી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ના કેટલાક લક્ષ્યો આપણા દેશે સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસને અભૂતપૂર્વ ગતિ મળી છે. આપણી વિદેશ નીતિ દેશહિત પર આધારિત છે. શાંતિ, સહયોગ, સંવાદ તથા વસુધૈવ કુટુંબકમ ના આદર્શો આપણી વિદેશ નીતિના સ્તંભ છે. આર્થિક સહયોગ વધારવા તથા પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આપણે અનેક દેશો સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરાર કર્યા છે. ગ્લોબલ સાઉથના દેશોમાં આપણે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છીએ. વિશ્વના મંચ પર આપણા દેશનું સન્માન વધ્યું છે. અમે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ. આપણો પ્રયાસ છે કે સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં વિશ્વ સમુદાયનું યોગ્ય પ્રતિનિધિત્વ હોય. આપણા આ પ્રયાસને અનેક દેશોનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. પ્રિય દેશવાસીઓ, પ્રાકૃતિક સંપદાઓ ઉપર આપણી ભાવિ પેઢીઓનો પણ એટલો જ અધિકાર છે જેટલો આપણો છે. આપણે એ સુનિશ્ચિત કરવું છે કે આપણા કોઈપણ કાર્યને કારણે આવનારી પેઢીઓ દ્વારા આ અધિકારના ઉપયોગમાં જરાય ઘટાડો ન થાય. આપણો પ્રયાસ હોવો જોઈએ કે આપણે ભાવિ પેઢીઓને વધુ સમૃદ્ધ પ્રાકૃતિક સંપદાઓ પ્રદાન કરીએ.
પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની આપણી આસ્થા આપણી પરંપરાનો એક ભાગ છે. સંથાલી ભાષાના એક સરળ ગીતમાં આપણને ઊંડા

અનોખો સંદેશ મળે છે. પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા રચિત આ ગીતના કેટલાક શબ્દો આ પ્રમાણે છે. દારે ગુજગુ કાન્યલ તે મીરુ ચેણય રાગ બયહા દાયા હાયા ગે ગુજુગ કાન આબોવા જાતિ ધર્મ દારે ચેદાગ બાબોન રાગ બયહા આબો અનાન્યલ તે. આ ગીતમાં એક વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ જતા દુઃખી થઈને રડતા એક પોપટનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ કહે છે, હે મારા ભાઈઓ, મરી રહેલા વૃક્ષને જોઈને પોપટ દુઃખભરી વાણીમાં રડી રહ્યો છે. હે મારા ભાઈઓ, માનવ સંસ્કૃતિરૂપ વૃક્ષનો વિનાશ થતો જોઈને આપણે માનવ સમાજના લોકો શા માટે વિલાપ કરતા નથી? આ ગીતનો સંદેશ છે કે તમામ મનુષ્યોએ માનવીય મૂલ્યો અને પ્રકૃતિના સંરક્ષણ માટે તત્પર રહેવું જોઈએ. એક હર્યું ભર્યું વૃક્ષ માનવ સમાજના નૈતિક અને સ્વસ્થ રહેવાનું પ્રતીક છે. એક પેડ માં કે નામ તથા લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ લાઇફ જેવા અભિયાનોની ભાવના અનુસાર સૌએ પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. મારા પ્રિય દેશવાસીઓ, મને એ જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં આપણી દીકરીઓ પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે. સાથે જ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપતી ડ્રોન દીદીથી લઈને વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર બનવા સુધી વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. હાલમાં ગ્લાસગોમાં યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે કુલ 13 સુવર્ણચંદ્રકો જીત્યા, જેમાંથી 8 સુવર્ણચંદ્રકો આપણી દીકરીઓએ જીત્યા છે. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા વધી રહી છે. સ્વસહાય જૂથોમાં 10 કરોડથી વધુ મહિલા સભ્યો છે. 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. હવે આપણો દેશ વધુ 3 કરોડ મહિલાઓને નવી લખપતિ દીદી બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. મુદ્રા યોજના હેઠળ સહાય મેળવનારા ઉદ્યોગ સાહસિકોમાં લગભગ 2/3 લાભાર્થી મહિલાઓ છે. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાના પ્રયાસોની સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે તેઓ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહી છે. મતદાનમાં મહિલાઓની વધતી ભાગીદારી આપણા ગણતંત્રની વિશેષ સફળતા છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓનું 33% પ્રતિનિધિત્વ આરક્ષિત કરવા માટે વર્ષ 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે. આ અધિનિયમના લક્ષ્યને પ્રાપ્ત કરવાથી મહિલાઓનું નેતૃત્વ વધશે અને આપણું લોકતંત્ર વધુ સમાવેશી બનશે. દેશની કુલ વસ્તીમાં 65% લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. આ યુવા વસ્તી આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આપણા દેશના યુવાનો પ્રતિભાશાળી, પ્રતિબદ્ધ અને કુશળ છે. જમીની સ્તરે યુવાનો દ્વારા વિવિધ સમસ્યાઓના નવીન અને વ્યવહારુ ઉકેલો જોઈને મને સમાજ અને દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પરિચય મળે છે. માત્ર 28 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી યુવા ટીમે તાજેતરમાં રોકેટનું સફળ પ્રક્ષેપણ કરીને અંતરિક્ષ સંશોધનના એક નવા તબક્કાનો પ્રારંભ કર્યો છે. આપણા અનેક યુવાનો સ્વરોજગારના માર્ગે આગળ વધીને રોજગાર પ્રદાન કરવાની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. યુવા ઉદ્યોગ સાહસિકોની ભાગીદારીથી આપણા દેશમાં એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસ્યું છે. વિશ્વના મોટા મોટા ઉદ્યોગો ભારતના યુવાનોની પ્રતિભા અને લગનથી પ્રભાવિત થાય છે અને તેમને નેતૃત્વની ભૂમિકાઓમાં નિયુક્ત કરે છે. આવા યુવાનોએ વિશ્વ સમુદાયમાં ભારતની યુવા શક્તિની પ્રતિષ્ઠા વધારી છે. આપણી યુવા પેઢી ભારતના સુવર્ણ ભવિષ્ય પ્રત્યેના મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આપણા વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના નિર્માતા છે. જે રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર અને સમાજનું એક જૂથ રહેવું જરૂરી છે, તે જ રીતે વિદ્યાર્થીઓના વર્તમાન અને ભવિષ્યની સુરક્ષા માટે પણ સૌના સંયુક્ત પ્રયાસો જરૂરી છે. જાહેર પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે તકોના દ્વાર ખોલે છે, તેથી સરકાર આ પરીક્ષાઓમાં સુધારા માટે વ્યાપક પગલાં લઈ રહી છે. આ સુધારાઓનો ઉદ્દેશ છે કે જાહેર પરીક્ષાઓમાં અનુચિત સાધનો પર સંપૂર્ણપણે અંકુશ આવે, પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક બને તથા યુવાનો માટે સુરક્ષિત અને વિશ્વસનીય બને. સરકારના પ્રયાસો તથા નવી આર્થિક પ્રવૃત્તિઓથી યુવાનો માટે અનેક પ્રકારની નવી તકો ઊભી થઈ રહી છે.
આવી તકો

વિશે માહિતી મેળવીને આપણા યુવાનો સફળતાના નવા માર્ગો પસંદ કરી શકે છે. આપણા યુવાનોનું શારીરિક અને પણ જવાબદારી છે કે આપણા યુવાનો ઉત્સાહ સાથે આગળ વધતા રહે. રમત ગમતને યુવાનોના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના માધ્યમ તરીકે અપનાવવામાં આવી રહ્યું છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી દેશના તમામ વિસ્તારો માટે રમત ગમતનું ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. આ પ્રયાસોના સારા પરિણામો સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં આપણા ખેલાડીઓ પ્રદર્શન અને સિદ્ધિઓની ઊંચાઈઓ સુધી પહોંચી રહ્યા છે. એક તરફ આપણા દેશમાં સૌથી મોટી યુવા વસ્તી છે, તો બીજી તરફ વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પણ સતત વધી રહી છે. સરકારે વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સારું બનાવવા માટે અનેક પગલાં લીધા છે. 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવા સુવિધાઓ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકો પ્રત્યે પોતાનાપણાની ભાવના તથા તેમના આત્મસન્માનને જાળવી રાખવા માટે સમગ્ર સમાજે સંવેદનશીલ રહેવું જોઈએ. પ્રિય દેશવાસીઓ, સત્ય અને ન્યાયની તરફેણમાં માનવતા વિરોધી શક્તિઓ પર વિજય મેળવવાની ભારતીય પરંપરા પર આપણને ગર્વ છે. 26 જુલાઈએ આપણે કારગિલ વિજય દિવસ ઉજવ્યો. તેના પહેલાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયાને 1 વર્ષ પૂર્ણ થતાં આપણે આપણી સેનાઓના અતુલ્ય પરાક્રમને યાદ કર્યા. આતંકવાદ વિરુદ્ધનું આ ઐતિહાસિક ઓપરેશન ભારતીય સેનાઓની અચૂક ક્ષમતાઓનું પ્રમાણ છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ ભલે ક્યાંય જઈને સંતાઈ જાય, પરંતુ તેમને પોતાના કૃત્યોની સજા અવશ્ય મળશે. આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશ સાથે ભૂતકાળમાં કરવામાં આવેલ સિંધુ જળ સંધિનું સ્થગન આપણા દેશના, ખાસ કરીને ખેડૂતોના હિતમાં એક નિર્ણાયક પગલું છે. દાયકાઓથી નક્સલવાદ દેશ માટે ગંભીર પડકાર રહ્યો હતો. ભારતને નક્સલ મુક્ત બનાવવું એક મોટી સિદ્ધિ છે. હવે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઉત્સાહનું વાતાવરણ છે અને વિકાસની સર્વસ્પર્શી ધારા વહેતી થઈ રહી છે. બસ્તર ઓલિમ્પિક્સમાં ખેલાડીઓએ, બસ્તર પંડુમમાં કલાકારોએ તથા આ કાર્યક્રમોમાં દર્શકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. રાષ્ટ્રગૌરવની રક્ષા માટે નિર્મિત મરાઠા સૈન્ય પરંપરા સાથે જોડાયેલા 12 કિલ્લાઓને ગયે વર્ષે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું અને આ વર્ષે ભગવાન બુદ્ધના પ્રથમ પ્રવચનના સ્થળ સારનાથને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત ભૂમિમાં એક તરફ ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ આધ્યાત્મિક સ્મારકો છે, તો બીજી તરફ આત્મસન્માન તથા પોતાની ગૌરવશાળી પરંપરાઓની રક્ષા માટે યુદ્ધ કરવાની આપણી પ્રભાવશાળી ક્ષમતાના પ્રતીકો પણ અહીં જોવા મળે છે. મારા પ્રિય દેશવાસીઓ, તમામ ભારતવાસીઓનો વિકાસ અને કલ્યાણ જ વિકસિત ભારતના નિર્માણનું વાસ્તવિક લક્ષ્ય છે. તેલુગુ ભાષામાં રચના કરનારા મહાન રાષ્ટ્રવાદી સાહિત્યકાર ગુરજાડા અપ્પા રાવે પોતાના એક ગીતમાં તમામ ભારતવાસીઓને દેશપ્રેમનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે, દેશમુનુ પ્રેમી ચુમન્ના, મંચી અન્નદી પેન્ચુમન્ના, દેશ મંટે મટ્ટી કાદોય, દેશ મંટે મનુષુલોય. તેમની પંક્તિઓનો ભાવ છે, દેશને પ્રેમ કરો, ભલાઈને વધારો. દેશનો અર્થ માત્ર માટી નથી, દેશનો અર્થ સમગ્ર જન સમુદાય છે. મને વિશ્વાસ છે કે સમાજની ભાગીદારી અને સરકારના પ્રયાસોથી ગામે ગામ, નગરે નગર અને ભારતના ઘરે ઘરમાં રહેતા તમામ લોકો સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ બનશે. આવો, દેશપ્રેમની આ સર્વસમાવેશી ભાવના સાથે આપણે સૌ સ્વતંત્ર ભારતને વિકસિત ભારત બનાવવાની રાષ્ટ્રીય સાધનામાં પોતાને સમર્પિત કરીએ. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગ સંદેશનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ બી પ્રાંકના સ્વરમાં યોદ્ધા ફિલ્મનું આ ગીત.

હોટેલ મુંબઈ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. સાંભળીએ ગુજરાતી ગીત. કાર્યક્રમમાં આરંભે સાંભળીએ ઉમાશંકર જોશીની રચના, સ્વર ઉદય મજુમદાર.